સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 6:05 થઈ રહી છે. પ્રસ્તુત છે ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી.

આ ભજન આપે સાંભળ્યું પ્રાણલાલ વ્યાસના સ્વરે ગવાયેલ. હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરે ગવાયેલ આ ભજન.

મિત્રો, સમય અત્યારે સવારના 6:20 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

ચરિત માનસ ગાન આજના ચોપાઈ ગાનના કલાકાર છે સુરેશ વાડકર, સંગીત નિયોજક સતીશ ભાટિયા.

ચરિત માનસ ગાન આજના ચોપાઈ ગાનના કલાકાર છે સુરેશ વાડકર, સંગીત નિયોજક સતીશ પાટિયા.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા સુરેશ વાડકર, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે પ્રકૃતિ. લેખન મનીષા ડામોર. શ્રોતા મિત્રો, કુદરત અને સર્વશક્તિમાન ઈશ્વરનો એક અતૂટ નાતો છે. ઈશ્વરને પ્રકૃતિ અને એના તત્વો કેટલા પ્રિય છે એ રાજગૃહ્ય યોગ અધ્યાયમાં જોવા મળે છે. તેમાં કહ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર એટલે કે પાન, પુષ્પ, ફળ કે તોઈ એટલે કે જળ અર્પણ કરે છે એ હું શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમ ભક્તનું પ્રેમપૂર્વક અર્પણ કરેલું એ પત્ર, પુષ્પ, ફળ કે જળ સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ આ વસ્તુઓને પવિત્ર ગણી હિન્દુ સંસ્કૃતિમાં પૂજાપાઠ કે ધાર્મિક વિધિ તથા ધાર્મિક પ્રસંગોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. મહાભારત, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાં આવતા પાંડવોના વનવાસ તથા રામ, સીતા, લક્ષ્મણના વનવાસના પ્રસંગોથી પણ મિત્રો આપણે સુપરિચિત છીએ. વનવાસ દરમિયાન વનવગડા જંગલોમાં બિરાજમાન પ્રકૃતિ માતાએ જ આ મહાન આત્માઓનું પાલન પોષણ કર્યું હતું, જીવન નિર્વાહ ચલાવવા ભોજન પીરસ્યું હતું. આજે પણ ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે પૂજનનું આયોજન કર્યું હોય તો કેરી, કેળા, ચીકુ, સફરજન, નારિયેળ, જાંબુ તથા દાડમ જેવા ફળોને આપણે પ્રસાદ તરીકે ધરાવીએ છીએ. એ જ રીતે દેવી દેવતાઓને વિવિધ ફૂલો કે તેના હાર પણ પહેરાવીએ છીએ, જેમાં ગુલાબ, ગલગોટો, મોગરો, સેવંતી, જાસૂદ, ચંપો, કરેણ વગેરે જેવા પુષ્પોનો સમાવેશ થાય છે. વિવિધ ફૂલોના અત્તર કે અગરબત્તી પણ અર્પણ થાય છે. મિત્રો, સેવનના લાકડામાંથી મંદિર બનાવવામાં આવે છે તો સુખડ ચંદનનો પણ પૂજાપાઠમાં ઉપયોગ થાય છે. પીપળો તથા વડના વૃક્ષનું પૂજન થાય છે તો ધરો આઠમે ધરોનું પણ એટલું જ મહત્વ છે. ઘણા બધા વૃક્ષોના પવિત્ર પાંદડાઓનો ઉપયોગ પણ થાય છે. જેમ કે સત્યનારાયણની કથામાં કેળના પાનનો મંડપ બને છે, શિવજીને બિલીપત્ર અર્પણ થાય છે તથા વર્ષમાં એક જ વખત કેવડા ત્રીજના દિવસે કેવડાના પાન શિવજીને ચઢે છે. પ્રભુને ધરાવેલો પ્રસાદ તુલસીના પાન વિના પ્રસાદ ગણાતો નથી. પવિત્ર તુલસી છોડ ઘર આંગણે રૂપી આપણે શ્રદ્ધાથી તેનું પૂજન કરીએ છીએ. આસોપાલવ અને આંબાના પાનના તોરણો તો બંધાય જ છે મિત્રો, પણ સાથે સાથે શુભ પ્રસંગે કળશમાં શ્રીફળ સાથે મુકાય છે. નાગરવેલના પાનનો ઉપયોગ પણ પૂજામાં થાય છે. લીમડો કડવો છે પણ ગુડી પડવાના દિવસે લીમડાની ડાળીનો પણ ગુડી બનાવવામાં ઉપયોગ થાય છે અને લીમડાના પાનનો ઉપયોગ પ્રસાદ બનાવવામાં પણ કરવામાં આવે છે. પ્રકૃતિનું અભિન્ન અંગ એટલે જળ. મિત્રો, ઇતિહાસમાં ડૂક્યું કરીએ તો જાણવા મળશે કે વિશ્વની મહાન સંસ્કૃતિઓનો ઉદ્ભવ, ઉદય અને વિકાસ નદી કાંઠે જ થયો હતો. કારણ કે પાણી જ પ્રકૃતિનું એક એવું દિવ્ય તત્વ છે કે જે જીવતદાન બક્ષે છે. પાણી તો ધરતી પરનું અમૃત છે. પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી અને સરસ્વતીનું જળ પણ પૂજનમાં લેવાય છે.

સંસ્કૃતમાં કહેવાયું છે કે ઔષધ જહાન્વી તોયઃ, અર્થાત ગંગાજળમાં ઔષધીય ગુણો રહેલ છે. અને મિત્રો, આપણે પણ સાંભળ્યું છે કે ગંગા નદીનું પાણી વર્ષો સુધી બગડતું નથી. જાણીતી સાત નદીઓના પાણીનો અભિષેક નૂતન પ્રતિષ્ઠાન સમયે થતો હોય છે. તદુપરાંત નદીઓના સંગમ કે દરિયાના સંગમના જળનો પણ અધિક મહિમા રહેલો છે. મિત્રો, મહત્વની વાત એ છે કે પાણીનો બચાવ એ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. મિત્રો, પ્રકૃતિનો મહિમા આટલો દિવ્ય હોય તો માનવ જાતે પણ પ્રકૃતિનું મહત્વ સમજીને એનું રક્ષણ કરવું જ રહ્યું. વૃક્ષોનો આડેધડ નાશ કરવાના બદલે વૃક્ષો વધુ વવાય અને ઉછેરાય એવા પ્રયત્નો વ્યક્તિદીઠ યથાશક્તિ થવા જ જોઈએ. ક્યારેક અનિવાર્ય સંજોગોવશાત સામટા ઘણા બધા વૃક્ષોને કાપી નાખવા પડે છે, પણ એટલા જ વૃક્ષો ફરીથી વવાય અને એનો ઉછેર થાય એ પણ અત્યંત જરૂરી છે. પ્રકૃતિના વિવિધ ઘટકો વિના મનુષ્યજાત પોતાની જાતના અસ્તિત્વને કલ્પી પણ શકતી નથી. એ વિશેની જાગૃતિ લાવવાનો સમય હવે પાકી ગયો છે. મનુષ્યજાત પર પ્રકૃતિનો ખૂબ ઉપકાર છે. જળ, જમીન અને જંગલને બચાવવામાં, શુદ્ધ રાખવામાં ભલે નાના પાયે તો નાના પાયે પણ દરેક વ્યક્તિનું યોગદાન હોવું જરૂરી છે. પર્યાવરણને શુદ્ધ રાખવામાં પોતાનાથી બનતા પ્રયત્નો કરવામાં આવે તો ભલે લાંબા ગાળે પણ નક્કર અને સુંદર પરિણામ જરૂર મળશે. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત અનુસાર આપણો એક નાનકડો પ્રયત્ન સરોવરમાં પડનાર ટીપાનું કામ કરશે. શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો પ્રકૃતિ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે 7:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. ત્યારબાદ 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીત પર આધારિત કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 8:30. 9 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. દસ વાગે રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી ગુજરાતી વાર્તાલાપ. આજે સાંભળશો વિશેષ દિન 18 જૂન, એટલે કે ટકાઉ ખાદ્ય પદ્ધતિઓનો દિવસ. લેખન છે ઓહમ સોનીનું. પ્રવક્તા છે વિપુલ પુરોહિત. આ કાર્યક્રમના સમાપન બાદ એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. આજની ફિલ્મનું નામ છે દીવાના. 10:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. 1:00 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી સાંભળશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર.

0: પરથી આજના કિસાનવાણી કાર્યક્રમનો વિષય છે વરસાદી પાણીનો સંગ્રહ અને ખેતીમાં ઉપયોગ. માહિતી આપશે ડોક્ટર એચ એન ચૌધરી, પ્રવક્તા છે વિઠ્ઠલ મકવાણા. ત્યારબાદ 6:30 હિન્દી ફિલ્મ સંગીત પર આધારિત કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 7:10 સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. આ કાર્યક્રમના સમાપન બાદ તુરંત જ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. રાત્રિના 9:15 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ મુંબઈ કેન્દ્ર પરથી. 11:00 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. અને હવે સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્વ હિતકારી સતત આર્થિક વિકાસ ઇત્યાખ્ય મુખ્ય વિષયે આયોજિતાયાં મહત્વપૂર્ણ કાર્યગોષ્ઠ્યાં ભાગં ભજતે. સત્રેસ્મિન G7 દેશાઃ સહભાગી રાષ્ટ્રાણી અંતરરાષ્ટ્રીય મુદ્રાકોષસ્ય OECD ઇત્યસ્ય ચ પ્રતિનિધયઃ ઉપસ્થિતાઃ સંતિ. રાષ્ટ્રપતિ પદાસીના દ્રૌપદી મુર્મુ અદ્યારભ્ય મધ્યપ્રદેશસ્ય ઓડિશાયાઃ ચ 5 દિવસીયાયાં યાત્રાયામ અસ્તિ. પ્રથમદિવસે સા મધ્યપ્રદેશસ્ય બૈતુલ નગરે આધ્યાત્મિક જાગૃત્યા જનજાતીય સમાજસ્ય સશક્તિકરણ કાર્યક્રમે ભાગં ગ્રહીષ્યતિ. દ્વિતીય દિવસે સા ઓડિશાયાઃ રાયરંગપુરે ચિકિત્સા શિબિરસ્ય ગ્રામીણ જલ આપૂર્તિ પરિયોજનાયાઃ ચ ઉદ્ઘાટનં વિધાસ્યતિ. તૃતીય દિવસે રાષ્ટ્રપતિઃ પ્રધાનમંત્રીણા નરેન્દ્ર મોદીના સહ પહાડપુરે કૌશલ કેન્દ્રસ્ય નિરીક્ષણ કરિષ્યતિ. સહૈવ રાયરંગપુરે જનસભાં ચ સંબોધયિષ્યતિ. ચતુર્થ દિવસે સા જૂન માસસ્ય 21 દિનાંકે જબલપુરે અંતરરાષ્ટ્રીય યોગ દિવસોત્સવે ભાગં ગ્રહીષ્યતિ. સહૈવ રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયસ્ય દીક્ષાંત સમારોહે અધ્યક્ષતાં વિધાસ્યતિ. યાત્રાયાઃ ચરમે સોપાને સા ખ્યુનો રાષ્ટ્રીય ઉદ્યાને સહરિયા જનજાતીય સદસ્યૈઃ ચીતા અન્વેષકૈઃ ચ સહ સંવાદં વિધાસ્યતિ. સંયુક્ત રાષ્ટ્રસંઘસ્ય ખાદ્ય સંસ્થાભ્યાં ખાદ્ય એવં કૃષિ સંગઠનેન અથ વિશ્વ ખાદ્ય કાર્યક્રમેણ ચ વિજ્ઞાપિતં યત આગામીષુ માસેષુ યુદ્ધ જલવાયુ પરિવર્તન ધન ન્યૂનતા કારણાત વિશ્વસ્ય 13 પ્રમુખ ક્ષેત્રેષુ બુભુક્ષા સંકટમ અધિકમ ગભીરમ ભવિષ્યતિ. સંયુક્ત પ્રતિવેદનસ્યનુસારં સંપ્રતિ જગતિ 66200 કોટી જનાઃ તીવ્ર ખાદ્યાસુરક્ષયા પીડિતાઃ સંતિ. અસ્યાં સૂચ્યાં સુડાન, દક્ષિણ સુડાન, યમન, ફિલિસ્તીન, નાઇજીરિયા, સોમાલિયા ચેત્યાદયઃ દેશાઃ અત્યધિક સંકટગ્રસ્તાઃ સંતિ. પ્રતિવેદને ચિંતા પ્રદર્શિતા યત 2020-22 પરં માનવીય સહાયતાયૈ પ્રાપ્યમાણં ધનં 60% ન્યૂનં જાતં. WFF સંસ્થાયાઃ કાર્યવાહક નિદેશકઃ કાર્લ સ્કાઉ મહોદયઃ અવોચત યત યદિ શીઘ્રં કિમપિ કાર્યાન્વયનં ન ક્રિયતે તર્હિ કોટિશઃ જનાઃ દુર્ભિક્ષસ્ય ગર્તે પતિષ્યંતિ. હોકી ક્રીડાયાં નેધરલેન્ડ દેશસ્ય રાઇડરહેમ નગરે પ્રચલ્યમાણાયાઃ FIH પ્રો લીગ સ્પર્ધા માલિકાયાઃ દ્વંદ્વે ભારતીય પુરૂષ હોકી દલેન જર્મની દલં 3-1 ઇત્યાંકાંતરાલેન પરાજિતમ. ઇતિ વાર્તાઃ.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજી મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. રાજ્ય મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકલ ફોર વોકલ અભિયાનને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના મુખ્યમંત્રીશ્રીઓને કેટલાક સૂચિતાર્થ કર્યા છે, ખાસ કરીને લોકલ ફોર વોકલ અને પાણી બચાવ આવી અનેક બાબતોને લઈને સૂચિત કર્યા છે. તેને રાજ્યએ મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણયો કર્યા છે, અધિકારીઓને સૂચના આપી છે. વોકલ ફોર લોકલ ઉપર વધારે ધ્યાન આપીને આત્મનિર્ભર ભારત તરફ ગુજરાત કેવી રીતે આગળ વધે અને પાણીનો બચાવ એ આપણા જીવનનો ભાગ કેવી રીતે બને, જેમ સ્વચ્છતા એ જીવનનો ભાગ બને એ રીતે જાગૃતિના કામો પણ કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટની બેઠકમાં ઔદ્યોગિક નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ દ્વારા અભિનંદન પાઠવાયા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઔદ્યોગિક નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે.
1: વાયબ્રન્ટ સમિટ આવવાનું છે ત્યારે ખાસ રોડ શો ભારતભરમાં થતા હોય, ઉદ્યોગોને આકર્ષવા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સાથમાં લઈને આ રોડ શો એ વધારે પ્રભાવી થાય એના માટેની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને મુખ્યમંત્રીશ્રી વતી તમામ વેપારીઓને આ પોલિસીનો લાભ લેવા માટે હું સરકાર વતી વિનંતી કરું છું. અને ક્યાંય પણ અડચણ કે મુશ્કેલી પડે તો અમારા ઉદ્યોગ વિભાગના અથવા તો અમારા કોઈ પણ મંત્રીશ્રીઓનો સંપર્ક કરીને મુખ્યમંત્રી સ્વયં પણ એમના માટે સમય આપવા માટે તૈયાર છે.
0: કેબિનેટ બેઠકમાં ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે. તો દરેક જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હુડકો વચ્ચે વ્યૂહાત્મક સહભાગીતાથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1,00,000 કરોડ રૂપિયાના લાંબા ગાળાના રોકાણ માટેના સમજૂતી કરાર MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ 2 અને 3, એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય 1 MOU ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે. આ MOU અનુસાર પ્રી ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ અને ઇમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ છે. આ સાથે અગાઉ મંજૂર થયેલી 11 સહિત કુલ 48 નવી શાળાઓ શરૂ થશે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં આ શાળાઓના હુકમ એનાયત કરાયા હતા. નવી સંયુક્ત શાળાઓમાં ધોરણ 1 થી 12ના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે. રાજુલાના કોવાયાની ઘટના બાદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વધુ તકેદારી રખાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, વન વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક લોકો અને ખેતમજૂરોની સુરક્ષા માટે વન વિભાગ સતત કાર્યરત છે. તેમણે કહ્યું, વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓની ઓળખ કરી તેમનું લોકેશન સતત ટ્રેસ કરી વિશ્લેષણ બાદ યોગ્ય પગલાં લેવામાં આવે છે.
2: लगातार फॉरेस्ट विभाग करता है कि उसकी जो नेचुरल हैबिटेट्स है वो कहीं लुप्त न हो, वो कहीं मानव बस्ती में जाकर न जाए खाने की शोध में या पानी की शोध में. उसके लिए नेचुरल जो हैबिटेट्स है उसको कंटिन्यू मॉनिटर करते हैं, ट्रेस करते हैं, लोकेशन भी ट्रेस करते हैं ताकि वो मानव बस्ती में न जाए.
0: તેમણે સિંહ અને દીપડાના માનવ પર થયેલા તાજેતરના હુમલાઓ અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, આવી ઘટનાઓમાં સરકાર દ્વારા મૃતકના પરિવારને 10,00,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર અને વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી

0: યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. 12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના અંતર્ગત ગીર સોમનાથના કાજલી ગામે અને તલાલાના ઘુસિયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન અને વિવિધ સેવાઓના લાભો અપાયા. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું લાભાર્થી ગોપાલ ચારણીયાએ જણાવ્યું હતું.
1: ઉના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર સમિતિનું આયોજન થયું હતું અને એમાં વિવિધ યોજનાઓનો, સહકારી યોજનાઓનો માહિતી અને લાભ મળેલો છે. જેમાં જેવી કે આરોગ્ય વિભાગની સેવાઓ, આધાર કાર્ડ અપડેટ, કૂપનને લગતી કોઈ પણ કામગીરી, કે કાજરડી ગામના લોકોને તકલીફ ન પડે અને ઉના માટે ધક્કો ન થાય તેના માટેનું આયોજન હતું. તેમાં વિવિધ યોજનાનો લાભ મળેલ છે. જનકલ્યાણ યોજના છે તે મોદી સાહેબના 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આયોજન કર્યું હતું. તેમાં યોજનાઓનો લાભ અમને મળેલો છે.
0: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો સરકારનો સંકલ્પ છે. પ્રફુલ પાનશેરિયાએ વિદ્યાર્થીઓને રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે આગાહી કરી છે.
2: 18 જૂન કે લીએ જો ગુજરાત રીજન હૈ ઇસમે જો ડિસ્ટ્રિક્ટ હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા. અમરેલી, માહીસાગર, અરાવલ્લી ઓર દાહોદ કે લીએ બોલા ગયા હૈ. બાકી જો દિને હૈ ઇસમે મોસમ આમતૌર પર શુષ્ક જાને કા પૂર્વાનુમાન લિયા ગયા હૈ. અધિક
0: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અરવલ્લીના મેઘરજ, ભિલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના શિવજીપુરા, વાલોઠી, બમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. પંચમહાલના ગોધરા શહેર સહિતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી કુલ થઈ હતી. અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા, છાંટા પડ્યા હતા. દરમિયાન વલસાડના મોટી ઢોલ ડુંગરી ગામના લોકોએ સારા વરસાદ માટે અભિનાથ મહાદેવની પરંપરાગત પૂજા કરી હતી. પંચમહાલના શહેરામાં સિમલેટ બેટ ખાતે આજે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાઈ, જેમાં ચોમાસા દરમિયાન સંભવિત પૂરની સ્થિતિમાં વન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી માટેની તૈયારી ચકાસવામાં આવી. ક્રિકેટમાં ભારતે લખનૌ ખાતે બીજી વન ડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 402 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. મહિલા T20 વિશ્વકપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગલી ખાતે ગ્રુપ A મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રને ઓલઆઉટ થયું. પાટણની રાણીની વાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું, જેમાં 4000થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો. મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. દરમિયાન ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે યોગ શિબિર યોજાઈ, જેમાં વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર

0: સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પોડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ આરતીથી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ.

0: આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મે બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મે ભારત દુનિયા કે ટોપ 5 દેશો મે આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મે. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની.

સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

પામેલા જૈન અને સાથીદારોના સ્વરે ગવાયેલા અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો દૈનિક કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

0: પેરિસમાં પ્રધાનમંત્રી મોદી ફાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: आज प्रधानमंत्री द्विपक्षीय व्यापार और नवाचार साझेदारी को और मजबूत करने के उद्देश्य से वह फ्रांस और यूरोप के शीर्ष व्यापारिक नेताओं के साथ एक विशेष गोलमेज बैठक की अध्यक्षता करेंगे, जिसका मुख्य फोकस भारत के बढ़ते औद्योगिक और तकनीकी क्षेत्रों में रणनीतिक निवेश को बढ़ावा देना है. इस दौरे का मुख्य आकर्षण विवाटेक सम्मेलन है. प्रधानमंत्री मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ इस शिखर सम्मेलन में कई उच्च स्तरीय सत्रों में भाग लेंगे. इसके बाद वह एक बहुप्रतीक्षित मुख्य भाषण देंगे, जिसमें भारत के तेजी से बढ़ते वैश्विक डिजिटल कदमों को रेखांकित किया जाएगा. प्रधानमंत्री एक शानदार सांस्कृतिक कार्यक्रम में शामिल होंगे. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: G7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના સલામત, સમાવેશી અને માનવ કેન્દ્રિત વિકાસ માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એઆઈની સાચી સફળતા મશીનોની ક્ષમતાઓમાં નહીં, પરંતુ સામાન્ય લોકોના સશક્તિકરણમાં રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એઆઈ શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે, પરંતુ બાળકોને ખોટી માહિતી, ડીપ ફેક અને સાયબર જોખમોથી બચાવવા માટે અસરકારક સુરક્ષા પગલાં આવશ્યક છે. તેમણે ભાર મૂક્યો હતો કે એઆઈ ટેકનોલોજીની એક્સેસ બધા દેશો માટે સમાન અને સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે ડીપ ફેક, સાયબર છેતરપિંડી અને ખોટી માહિતીનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન નેતાઓએ સંતુલિત આર્થિક વૃદ્ધિ, મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શૃંખલા અને બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ સંબંધિત 3 મહત્વપૂર્ણ ઘોષણાઓ અપનાવી. બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ અંગેની ઘોષણાને ભારત સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો હતો. તે ઓનલાઈન સલામતી વધારવા અને ડીપફેક અને બાળ શોષણ જેવા પડકારોનો સામનો કરવા પર ભાર મૂકે છે. લિથિયમ, નિકલ અને દુર્લભ ખનીજોની સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે G7 ક્રિટિકલ મિનરલ્સ એલાયન્સની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નેતાઓએ એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજી સાથે સંકળાયેલા પડકારો અને તકો માટે વૈશ્વિક તૈયારી વધારવા માટે પણ હાકલ કરી હતી. ભારત અને બ્રિટને જાહેરાત કરી છે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આ વર્ષે 15 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી હતી કે સામાજિક સુરક્ષા કરાર, જેને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC તરીકે ઓળખવામાં આવે છે, તે જ આ દિવસે અમલમાં આવશે. મંત્રાલયે પણ જણાવ્યું કે DCC હેઠળ મુક્તિનો સમયગાળો 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે, જે ભારતના કામચલાઉ કામદારો માટે એક મોટો ફાયદો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સેટા અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના એક સાથે અમલીકરણથી ભારતના નિકાસ માટે નોંધપાત્ર નવી તકો ખુલશે, કારણ કે ભારતે 99% ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી મુક્ત પ્રવેશ મળશે. આનાથી કાપડ, ચામડું, મરીન, એન્જિનિયરિંગ અને પ્રોસેસ ફૂડ ક્ષેત્રોને ફાયદો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. તેઓ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓડિશામાં AIIMS ભુવનેશ્વર દ્વારા આયોજિત એક તબીબી શિબિરનું ઉદઘાટન કરશે. શનિવારે રાષ્ટ્રપતિ મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહારપુરમાં એક શાળા અને કૌશલ્ય કેન્દ્ર સહિત વિવિધ સુવિધાઓની મુલાકાત લેશે. તેઓ લાભાર્થીઓ અને બાળકો સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ રાયરંગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. 21 જૂને રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઝારખંડમાં આજે રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી સાંજે 5 વાગે શરૂ થશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાના તમામ 81 ધારાસભ્યો મતદાન કરશે. મિઝોરમની એકમાત્ર રાજ્યસભા બેઠક માટે આજે મતદાન થશે, જેમાં ઝોરામ પીપલ્સ મુવમેન્ટના કે લલતુંગ આંકીમા અને મિઝો નેશનલ ફ્રન્ટના જોથાન સંગી હમાર વચ્ચે સીધો મુકાબલો છે, તો ભાજપ અને કોંગ્રેસે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે ચૂંટણીના પરિણામ જાહેર થાય તેવી અપેક્ષા છે.

0: છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સબકા સાથ સબકા વિકાસ સિદ્ધાંતોથી પ્રેરિત ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. નક્સલવાદને નાબૂદ કરવા અને અસરગ્રસ્ત પ્રદેશોમાં વિકાસશીલ પ્રવૃત્તિ માટે સરકારે લીધેલા પગલાં અંગે સાંભળીએ એક અહેવાલ.
1: अभियान नक्सलियों की फंडिंग पर रोक और प्रभावित इलाकों में तेज विकास कार्यों की संयुक्त रणनीति के चलते देश को नक्सलवाद और माओवादी आतंक से मुक्त करने में सफलता मिली है. पिछले कुछ वर्षों में कई बड़े सुरक्षा अभियानों ने माओवादी नेटवर्क को कमजोर करने में महत्वपूर्ण भूमिका निभाई. सुरक्षा अभियानों के साथ साथ नक्सल प्रभावित क्षेत्रों में विकास कार्यों को भी तेजी से आगे बढ़ाया गया. विशेष अवसंरचना योजना के तहत स्पेशल फोर्स, राज्य खुफिया शाखाओं और जिला पुलिस को मजबूत बनाने के लिए 1761 करोड़ रुपए की परियोजनाओं को मंजूरी दी गई. प्रभावित क्षेत्रों में 596 सुदृढ़ पुलिस थानों का निर्माण भी किया गया. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: ઝારખંડમાં નક્સલ નાબૂદી અભિયાનને મોટી સફળતા મળી છે. 10 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા માઓવાદી પુષ્પા મહતોએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પુષ્પા મહતો 21 વર્ષથી નક્સલ પ્રવૃત્તિઓમાં સક્રિય હતી. પુષ્પા પર હત્યા, ખંડણી અને રાજદ્રોહ સહિતના અનેક ગંભીર કેસ નોંધાયેલા હતા. મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગ્લી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંદાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી શ્રીચાનીએ 4 વિકેટ ઝડપી, જ્યારે શેફાલી વર્માએ 3 અને નંદિની શર્માએ 2 વિકેટ લીધી હતી. સ્મૃતિ મંદાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારતે લખનૌમાં બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 402 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 154 અને ઈશાન કિશને 125 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોએ G7 બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશની હેડલાઇન છે, મોદીની ટ્રમ્પને સાફ વાત, ભારતીય નાવિકોની સુરક્ષા ખૂબ જ જરૂરી. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પ મોદી પણ ઓળઘોળ, પણ ભારતને પાંચ્યું નહીં. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, હોર્મુઝ કા ખુલ્લા રહેના જરૂરી, મોદી ભારત પર હમલા તો હમ સાથ ટ્રમ્પ. સતત ત્રીજા વર્ષે જૂનમાં મોન્સૂનનો લાંબો બ્રેક, શિવસેના ઉદ્ધવ જૂથમાં ભંગાણના સંકેત અને માનવ મસ્તિષ્કનો સૌથી વિસ્તૃત હાઈ રિઝોલ્યુશન 3D નકશો તૈયાર સહિતના સમાચાર વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી. અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

આ ભક્તિ રચના આપે સાંભળી અનુરાધા પૌડવાલ અને સાથીદારોના સ્વરે ગવાય. મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સમાચાર પ્રભાતનો હિન્દી અંક 8 વાગે અને 8:15, અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

આજના કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલ કયામત સે કયામત તક ફિલ્મનું.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: કવિતા કૃષ્ણમૂર્તિ અને અભિજીતના સ્વરે ગવાયેલ આ ગીત છે બાગી ફિલ્મનું, જેને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે, ગીતકાર છે સમીર.

આજના કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી સુરેશ વાડકર અને સાધના સરગમના સ્વરે ગવાયેલ અંજાની ફિલ્મનું ગીત, જેને સંગીત આપ્યું હતું રાજેશ રોશને.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 10 થયા છે. પ્રસ્તુત છે ગુજરાતી વાર્તાલાપ. વિષય છે ટકાઉ ખાદ્ય પદ્ધતિઓનો દિવસ. આજનો વિશેષ દિન 18 જૂન. લેખન ઓહમ સોની અને પ્રવક્તા છે વિપુલ પુરોહિત.
1: નમસ્કાર મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું FM ગોધરા 102.2 MHz પર. મિત્રો, વિશેષ દિનના આ વિશેષ કાર્યક્રમમાં આજે આપણે સાંભળીએ 18 જૂન, ટકાઉ ખાદ્ય પદ્ધતિઓનો દિવસ. સ્વસ્થ જીવન, સમૃદ્ધ ખેડૂત અને સુરક્ષિત ભવિષ્ય. નમસ્કાર શ્રોતાઓ, આજના આ વિશેષ કાર્યક્રમમાં આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે 18 જૂન કેવી રીતે ખેતીથી લઈ થાળી સુધી સમગ્ર ખાદ્ય વ્યવસ્થાને વધુ ટકાઉ, પોષણયુક્ત અને પર્યાવરણ મૈત્રી બનાવી શકાય, આ વિશે રસપ્રદ જાણકારી મેળવવાના છીએ આ કાર્યક્રમમાં. ત્યારે સૌપ્રથમ મિત્રો પ્રશ્ન એ થાય કે ટકાઉ ખાદ્ય પદ્ધતિઓ એટલે શું? ટકાઉ ખાદ્ય પદ્ધતિઓ એવી ખાદ્ય વ્યવસ્થા છે કે જે વર્તમાન પેઢીની ખોરાક જરૂરિયાતો પૂરી કરે અને સાથે કુદરતી સંસાધનોનું પણ રક્ષણ કરે, જેથી ભવિષ્યની પેઢીઓને નુકસાન ન થાય. તેમાં જમીન, પાણી, જૈવ વૈવિધ્ય, ખેડૂતોની આવક અને ગ્રાહકોના આરોગ્યનો સમાવેશ થાય છે. મિત્રો, આ દિવસનો મુખ્ય હેતુ શું તે પણ જાણીએ. ખોરાકનો બગાડ ઘટાડવો, પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપવું, સ્થાનિક અને ઋતુ અનુસાર ખાદ્ય પદાર્થોનો ઉપયોગ વધારવો અને પર્યાવરણ પરનો ભાર ઘટાડવો. આપણે જોઈએ છીએ કે મિત્રો, મોટા આયોજનોમાં ખૂબ જ ખોરાકનો બગાડ થતો હોય છે. બીજી તરફ પોષણયુક્ત આહારના બદલે માત્ર સ્વાદને મહત્તા આપી અને લોકો જંક ફૂડ આરોગતા હોય છે. ખાસ કરીને આપણો જે વિસ્તાર છે તે વિસ્તાર અનુસાર ખાદ્ય પદાર્થોનો ઉપયોગ આપણે વધારવો જોઈએ, જેમાં હલકા ધાન્ય પાકો તે આપણા માટે સુપાચ્ય પણ છે અને સ્વાસ્થ્યવર્ધક પણ છે.

આ રીતે મિત્રો પર્યાવરણ પરનું ભારણ પણ આપણે ચોક્કસ ઘટાડી શકીએ. શ્રોતાઓ, હવે એક મહત્વનો પ્રશ્ન છે કે ખેડૂતો ટકાઉ ખાદ્ય વ્યવસ્થામાં કેવી ભૂમિકા ભજવી શકે. આમ તો મિત્રો ખેડૂત એ જગતનો તાત છે અને સમગ્ર ખાદ્ય સાંકળનો આધાર પણ છે. તે માટે ટકાઉ ખેતી એ આવશ્યક વાત છે, જેમાં પાક વૈવિધ્યકરણ, સંકલિત પોષણ વ્યવસ્થાપન, જૈવિક ખાતરોનો ઉપયોગ, સૂક્ષ્મ સિંચાઈ, કુદરતી ખેતી, સંકલિત જીવાત નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. અને તો જ આ જે ખાદ્ય સાંકળ છે તે સુવ્યવસ્થિત રીતે ચાલી શકે અને પરિણામે જમીન જીવતી રહે, પર્યાવરણ સ્વાસ્થ્ય પણ સુધરે અને પોષણયુક્ત આહાર પણ આપણે મેળવી શકીએ. બીજી તરફ અનિયમિત વરસાદને કારણે આપણે જોઈએ છીએ કે ઘણી વખત પાણીની ખેંચ વર્તાતી હોય છે. ત્યાં હાલમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કે જેમાં પાણીનો ખૂબ જ બચાવ થતો હોય છે અને સાથે સાથે યોગ્ય રીતે પાણી મળતા જે તે પાક વૃક્ષ વનસ્પતિનો યોગ્ય વિકાસ પણ થાય છે. તો કુદરતી ખેતી પણ આજે કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, કારણ આડેધડ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનનું સ્વાસ્થ્ય પણ જોખમાયું છે અને તેને પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે અને રોગજીવાત પણ વધ્યા છે. મિત્રો, આપણે એક વાત કરી કે પાક વૈવિધ્યકરણ કરવું જોઈએ, તો તેના શું લાભ છે તે વિશે જોઈએ. તો એક જ પાક પર આધાર રાખવાને બદલે કઠોળ, તેલી બિયા, શાકભાજી અને ફળોનો સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, જોખમ ઘટે છે અને ખેડૂતોની આવક પણ વધે છે, તેમજ પોષણ સુરક્ષા મજબૂત બને છે. બીજી સમસ્યાની વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ છે તો ખાદ્ય બગાડ એ ખૂબ જ મોટો પડકારરૂપ બનતું જાય છે. વિશ્વભરમાં ઉત્પાદિત ખોરાકનો મોટો હિસ્સો બગડી જતો હોય છે. તે માટે આપણે શું કરી શકીએ? તો જરૂરિયાત મુજબ ખરીદી, બચેલો ખોરાક યોગ્ય રીતે સંગ્રહ અને વધેલો ખોરાક જરૂરિયાતમંદોને આપી શકીએ. રસોડામાં સર્જનાત્મક ઉપયોગ કરવા માટે પણ શું કરી શકાય તે વિશે પણ મિત્રો વિચારવું જોઈએ. ખોરાકનો બગાડ ઘટાડવાથી પર્યાવરણ પર કેવી અસર થાય છે તે પણ સમજીએ. મિત્રો, ખાસ કરીને પાણી, જમીન, ઊર્જા અને માનવશ્રમનો એક તો બગાડ અટકે છે, ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટે છે, જેની સીધી પર્યાવરણ ઉપર ખૂબ જ મોટી અસર થાય છે. શ્રોતાઓ, પોષણ અને સ્થાનિક ખોરાક તે સંદર્ભે વાત કરીએ તો સ્થાનિક અને ઋતુગત ખોરાકનું મહત્વ પણ જાણતા હોવા જોઈએ. જેમાં સ્થાનિક ખોરાક વિશે વાત કરીએ તો વધુ તાજો ખોરાક લેવો જોઈએ. વધુ તાજો ખોરાક હોય છે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરિવહન ખર્ચ ઓછો કરે છે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે. અને મિત્રો, તેના કેટલાક ઉદાહરણો પણ જોઈએ તો બાજરી છે, જુવાર, નાગલી, તુવેર, મગ, ચણા, સ્થાનિક શાકભાજી વગેરે. હવે મિત્રો, આપણે હલકા ધાન્ય પાકો અથવા તો મિલેટ્સના મહત્વ વિશે પણ જાણીએ. તો મિલેટ્સ ઓછા પાણીમાં ઉગે છે, ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં. ઓછા પાણીએ સારી ખેતી કરવી હોય તો આપણે મિલેટ્સ એટલે કે હલકા ધાન્ય પાકો વાવવા જોઈએ, જે ઓછા પાણીમાં ઉગે છે અને મિત્રો તે વધુ પોષણયુક્ત પણ છે. આબોહવામાં અત્યારે આપણે જોઈએ છે તો ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે, તેની સામે આ જે મિલેટ્સ છે અથવા તો હલકા ધાન્ય પાકો છે તે વધુ અનુકૂળ છે. આબોહવા પરિવર્તન અને ખાદ્ય સુરક્ષા સંદર્ભે વાત કરીએ તો તેની કેવી અસર, આબોહવા પરિવર્તન અને ખાદ્ય વ્યવસ્થાને કેવી અસર કરે છે તે સંદર્ભે થોડું વિચારીએ. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે અનિયમિત વરસાદ ઉપરાંત ગરમીની લહેરો, કુદરતી આફતો એ સીધી જ આપણા પાક ઉત્પાદન પર અસર કરે છે. તો તે માટે શું કરી શકાય? તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ, કોતર પર ચેકડેમ બાંધી શકાય, ખેત તલાવડી બનાવવી જોઈએ, ઘરોમાં પણ આખા વર્ષનું પીવાનું પાણી સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકાનું આયોજન કરવું જોઈએ, તળાવ અને કૂવાઓ રિચાર્જ કરીને પણ આપણે વરસાદી પાણીનો સંચય કરી શકીએ છીએ. તે ઉપરાંત નીકપાળા પદ્ધતિથી ઘણું બધું પાણી આપણું વેડફાય છે, ત્યારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી અને કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરવા માટે ઉપયોગી થાય તેવું છે.

મિત્રો, આપણા વિસ્તારમાં હવામાનને અનુકૂળ પાકો, કૃષિ વનીકરણ અને વૈજ્ઞાનિક સલાહનો ઉપયોગ આપણે કરીએ તો ચોક્કસ આપણે આ આબોહવા પરિવર્તનની જે ખાદ્ય વ્યવસ્થા ઉપર અસર થાય છે તેની સામે ઝઝૂમી શકીએ. શ્રોતાઓ, આ બધી વાતો આપણે જાણીએ જ છીએ, પરંતુ પ્રત્યેક નાગરિકે સજાગ બની અને કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ અથવા સંકલ્પ લેવો જોઈએ અને તેનો અમલ પણ કરવો જ જોઈએ. ત્યારે ખોરાકનો બગાડ ન કરવો, સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદી પોષણયુક્ત આહાર અપનાવવો, રસોડા કચરાનું કમ્પોસ્ટિંગ કરવું વગેરે બાબતો ધ્યાને રાખવી જોઈએ. શ્રોતા મિત્રો, ટકાઉ ખાદ્ય પદ્ધતિઓ માત્ર ખેતીનો વિષય નથી, પરંતુ આપણા આરોગ્ય, પર્યાવરણ અને અર્થતંત્ર સાથે સીધો સંબંધ ધરાવે છે. જો આપણે દરેક વ્યક્તિ તરીકે ખોરાકનો સન્માન કરીએ, બગાડ ઘટાડીએ અને સ્થાનિક તેમજ પોષણયુક્ત ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહન આપીએ તો ટકાઉ ભવિષ્યનું નિર્માણ આપણે ચોક્કસ કરી શકીએ. મિત્રો, આજનો દિવસ એટલે ટકાઉ ખાદ્ય પદ્ધતિઓનો દિવસ. આ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે ખોરાકનો બગાડ અટકાવીશું, ખેડૂતોનું સન્માન કરીશું અને સ્વસ્થ તેમજ ટકાઉ જીવનશૈલી અપનાવીશું. તો મિત્રો, આજના 18 જૂનના દિવસે એક વિશેષ દિવસ ટકાઉ ખાદ્ય પદ્ધતિઓ આ વિશેનો છે. તો આ જે બાબતો છે જે આપણા રોજબરોજના જીવનમાં આપણે જો સંકલ્પ લઈને અમલ કરીએ તો ચોક્કસ અને ચોક્કસ તેનાથી આજની વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે ટકી શકીએ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યો વાર્તાલાપ. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સવારના 10:15 થઈ રહી છે. પ્રસ્તુત છે એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે દીવાના, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે, ગીતકાર છે સમીર. આજના કાર્યક્રમમાં ફિલ્મના વિવિધ ગીતો સાંભળીએ. કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાધના સરગમના સ્વરે ગવાય.

કુમાર સાનો, અલકા યાજ્ઞિક અને સાથીદારોના સ્વરે ગવાયેલ કાર્યક્રમના અંતિમ ગીત સાથે જ આજનો એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. મિત્રો, આજની ફિલ્મનું નામ હતું દીવાના, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે, ગીતકાર હતા સમીર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.

0: જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમમાં હવે સાંભળી અરિજિત સિંગ અને નિકિતા ગાંધીના સ્વરમાં કેદારનાથ ફિલ્મનું આ ગીત. સંગીત રચના છે અમિત ત્રિવેદીની, શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમના અંતમાં સાંભળી સ્વાનંદ કિરકિરે અને અમિતા ભટ્ટાચાર્યના સ્વરમાં લુટેરા ફિલ્મનું આ ગીત. સંગીત અમિત ત્રિવેદીનો, શબ્દો છે અમિતા ભટ્ટાચાર્યના.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સિગમ સંગીત. આજના કાર્યક્રમમાં સાંભળીએ રીતિશા મુખર્જીના કંઠે સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સલીમ કૌસરની આ રચના રીતિશા મુખર્જીના કંઠે.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ફારૂક કેસરની રચના રીતિશા મુખર્જીના કંઠે. હવે સાંભળીએ કાર્યક્રમના અંતમાં શબાબ કેરનવીની રચના રીતિશા મુખર્જીના કંઠે.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા રીતિશા મુખર્જીના કંઠે સંગીત. આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત, આકાશવાણી અમદાવાદ વડોદરા. સવારના 11 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. ગીર સોમનાથ જિલ્લામાં 541 સરકારી પ્રાથમિક શાળા અને 113 શાળામાં 23-25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં યોજાયેલી યોગ શિબિરમાં ગિફ્ટ સિટીના એમડી સંજય કોલ, પૂર્વમંત્રી બ્રિજેશ મિરજા ઉપસ્થિત રહ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા બૌદ્ધ વિદ્વાન રોબર્ટ એ એફ થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયમાં પણ સંબોધન કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિ બાદ ભારતીય શેરબજારમાં વધઘટ, ભારતીય પ્રારંભિક સામાન્ય વધારા બાદ નજીવો ઘટાડો. પશ્ચિમ એશિયાના સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે 14 મુદ્દાની શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. ઝારખંડ અને મિઝોરમમાં આજે રાજ્યસભાની ચૂંટણી. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર થયા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઉદ્યોગ નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી. અને રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળી અરિજિત સિંઘના સ્વરમાં ધૂનકી ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. શબ્દો છે સ્વાનંદ કિરકિરેના.

હમણાં આપ માણી રહ્યા હતા અરિજિત સિંઘ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં હેપી હાર્ડી અને હીર ફિલ્મનું આ ગીત. કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહિત ચૌહાણના સ્વરમાં જબ વી મેટ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. શબ્દો છે ઇશાદ કામિતના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ અરિજિત સિંહના સ્વરમાં દંગલ ફિલ્મનું આ ગીત. સંગીત પ્રીતમનું, શબ્દ છે અમિતાભ ભટ્ટાચાર્યના.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ગેરફિલ્મ સંગીત. આજના કાર્યક્રમમાં માણીએ જગજીત સિંહના કંઠે કેટલીક ગઝલો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ જગજીતસિંહ અને લતા મંગેશકરના સ્વરમાં આ ગઝલ. ગઝલના શબ્દો છે દોનો કે દિલ,

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. હવે સાંભળીએ જગજીતસિંહને. ગઝલના શબ્દો છે, હમ દોસ્તી એહસાન વફા.

0: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટસ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઈડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. દક્ષિણ કોરિયાએ ફુગાવાને કાબૂમાં લેવા અને ઉર્જા ખર્ચ ઘટાડવા માટે એલએનજી અને એલપીજી આયાત પરના ટેરિફ દૂર કરવાની યોજના જાહેર કરી. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગઈરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 12 વર્ષ વિકાસ અને વારસાના સંગમનો સુવર્ણ યુગ રહ્યા. ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. સુરતના અડાજણમાં વાહનના શોરૂમમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબૂમાં. કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક પગલું, આદિપુર ભુજ વચ્ચે ડબલ ટ્રેકને મંજૂરી. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં ગઈરાત્રે 5 ઇંચ જેટલો વરસાદ થયો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શન અંતર્ગત વન વિભાગે તપાસ હાથ ધરી સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે 4 લાખ રૂપિયાની દંડનીય કાર્યવાહી હાથ ધરી. અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: बदलो बदलो आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो आदत बदलो। हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे जानकार बनो सतर्क रहो।
2: सहयर कार्यक्रम में आप सबनु खूब खूब स्वागत छे। हूँ छु आपनी रेडियो सखी भावना दोषी।
3: अने हूँ कृपा जीवराजानी। ભાવનાબેન, આપને ફરવાનો કેવો શોખ છે?
2: ફરવાનો તો ખૂબ જ શોખ છે, અને એમાં એ કુદરતી જગ્યાઓ હોય ને,
3: હા,
2: તો ખરેખર ખૂબ મજા આવે। વેકેશન હમણાં ગયું જ છે એટલે આપણા સૌ શ્રોતાઓ પણ ક્યાંક ને ક્યાંક ફરીને આવી ગયા હશે। ફરવાની જે મજા છે ને કૃપાબેન, એ શબ્દોમાં વર્ણવી ન શકાય।
3: હા, એ તો જાતે આપણે જઈએ ને તો જ આપણે અનુભવી શકીએ। અને આ વાત કરીને તો મને યાદ આવે છે ઉમાશંકર જોશીની રચના કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી। અને આવો મોકો આપણને મળી જાય ને ભાવનાબેન, તો વાત જ શી કરવી।
2: અને સામાન્ય રીતે છે ને આપણે ફરવા જઈએ તો બસ, ટ્રેન અથવા તો પ્લેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જો સાયકલ લઈને ફરવા જવાનું થાય તો કેવું રહે?
3: હા, એટલે સાયકલની વાત કરીને તો આપણને નાનપણની યાદો તાજી થાય કે આપણે શહેરમાં ફરીએ ને થોડું ઘણું ચાલીએ અથવા સ્કૂલે કે ક્લાસમાં જઈએ। આપણે જનરલી સાયકલ એટલી જ ચલાવતા હોઈએ અને પછી મોટા થઈએ ને તો એ બધું છૂટી જતું હોય।
2: અને પહેલી વખત જે સાયકલ ચલાવવાનો અનુભવ છે ને, એ જીવનમાં ક્યારેય નથી ભૂલાતો। પહેલી વખત જ્યારે શીખ્યા હોય અને સાયકલ લઈને જ્યારે બહાર નીકળીએ ત્યારે જાણે આપણે દુનિયાના કોઈક અલગ વ્યક્તિ હોય ને એવું આપણે અનુભવતા હોઈએ।
3: અને થોડું પડવાનો પણ અનુભવ થાય હોય એમ।
2: હા, પણ એમાંથી જ શીખવાનું મળતું હોય છે।
3: એટલે આ સાયકલની આટલી વાતો કરો છો તો આજે આપણે કંઈક વિશેષ કરવા,
2: હા, અને ખૂબ જ અલગ વિષય લઈને આજે આપણે શ્રોતાઓ સમક્ષ ઉપસ્થિત છીએ। અને આજે જે મહેમાન આવ્યા છે તે પણ વિશેષ છે અને તેઓ પણ આપણી સાથે સાયકલિંગ વિશે વાત કરવાના છે। તો શ્રોતાઓને જણાવીએ કે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આરતીબેન ચાપાણી, જેઓ એક સામાન્ય

0: જીવન જીવતા પરિવાર અને બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા એક દિવસ તેઓએ સાયકલ હાથમાં લીધી, પેડલ માર્યા અને સફળતા મેળવી.
1: વાહ વાહ.
0: તેઓએ સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાં પણ સાયકલ સ્પર્ધાઓ જીતી છે, મેડલ મેળવ્યા છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. આરતીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: આભાર.
1: તો આરતીબેન, આટલી સરસ વાત કરી ભાવનાબેને, પણ હવે અમને એ જાણવાનું મન થાય છે કે તમારી આ સફરની શરૂઆત કેવી રીતે થઈ?
2: જનરલી આમ રૂટીન લાઈફમાં તમે હોય ને તો કન્ટિન્યુઅસલી એમ જ હોય કે આપણું રૂટીન ચાલતું જ હોય. તો મારા રૂટીનમાં એવું હતું કે મારી ડોટરનો બોર્ન થયો પછી કન્ટિન્યુઅસલી આપણે એની દેખભાળમાં એવી રીતે જ કન્ટિન્યુઅસલી એમાં આપણે ટાઈમ સ્પેન્ડ થતો હતો. તો એક ટાઈમ એવો હતો કે સાયકલિંગ મારા હસબન્ડ કરતા જ હતા.
1: અચ્છા.
2: તો સાયકલિંગની એકવાર ગ્રુપમાંથી રાઈડ હતી 50 કિલોમીટરની. તો મારા હસબન્ડે કીધું કે તારે જવું છે રાઈડમાં? તો પછી મેં કીધું કે હા, આમ પણ હું ઘરમાં ઘણી બોર થાઉં છું એમ, કે રૂટીન કન્ટિન્યુઅસલી આપણું આમ કીધ કે બચાવ હોય એટલે હું એમાં જ હોય કન્ટિન્યુ. એટલે તે દિવસે મેં ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટરની રાઈડમાં હું ત્યાં ગઈ પાર્ટિસિપેટ કરવા. તો ત્યાં બધાને પૂછ્યું કે આમાં ફર્સ્ટ ટાઈમ કોણ છે? તો જનરલી મારે એકનો જ હતો.
0: બરાબર.
2: અને પછી ફર્સ્ટ ટાઈમ ગઈ અને ત્યારે હું કરીને આવી, તો મને ત્યારે બહુ મજા આવી કે ના, ખરેખર આટલું મસ્ત બહાર આટલી સારી રીતે અને આટલું દૂર સુધી આપણે એમાં જઈ શકીએ છીએ. તો કંઈક ડિફરન્ટ મને એક્સપિરિયન્સ થયો. એમ કન્ટિન્યુ કરતા કરતા મને જે 50 કિલોમીટર કરી, પછી એ પાછું કંઈક 100 કિલોમીટરની હતી ઇવેન્ટ, તો પછી એમાં એક વખત મેં પાર્ટિસિપેટ કર્યું હતું. પછી મારે એક એના પછી ને એવું થાય કે જ્યારે સાયકલિંગની ઇવેન્ટ હોય તો 200થી સ્ટાર્ટ થતી હોય, તો ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે પછી બધા પ્રેક્ટિસ ને એવું બધું કરતા હતા. તો જનરલી બધાને મેં જોયા, તો પછી એમ કીધું કે આ રાઈડ એકવાર કરવી જોઈએ એવું એમ. તો પછી એવી રીતે કરતા કરતા પછી મેં કીધું કે એના માટે 100 એકવાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણે 200 કિલોમીટર થાય છે કે નહીં એમ. મારી ડોટર સાવ નાની જ હતી, આ મૂકીને ક્યાંય જઈ ન શકો એમ. તો રાત્રે એ સુવે ને તો પછી મમ્મી એની પાસે રહ્યા,
0: કેટલા કેટલા કિલોમીટર્સની આ બધી રાઇડ્સ હોય છે અને કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે ત્યારથી લઈ અને ક્યાં સુધી પહોંચી શકાય, થોડીક એના વિશે વાત કરો.
2: જનરલી 50 કિલોમીટર તો જસ્ટ અમે અહીંયા ઇવેન્ટ આવી હતી કે આપણે સાયક્લોફોન ને એ બધું થતું હોય તો એમાં એવી રીતે હોય 50-75 કિલોમીટર્સ ને એવી રીતે. અને ઓલ ઓવર આપણે ઇન્ડિયામાં આપણે કહીએ તો ઓલ ઓવર પેરિસમાં એક સાયકલિંગનું ક્લબ છે, એમ આપણે ઇન્ડિયામાં પણ ઓડેક્સ ઇન્ડિયા કરીને ક્લબ છે. તો એમાં 200થી માંડી અને 1200 સુધીની રાઈડ થતી હોય છે. એટલે 200, 300, 400 કિલોમીટર, 600 કિલોમીટર, 1000 કિલોમીટર અને 1200 કિલોમીટર એમ અલગ અલગ ડિસ્ટન્સની બધી રાઈડ થતી હોય છે. અને એમાંનો ટાઈમ પીરિયડ એ ફિક્સ હોય છે કે 200 હોય તો એમાં આપણને કિલોમીટર હોય તો એમાં આપણને 3.5 કલાક મળે છે. તો એમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે, એટલે એ ટાઈમ ની કરી અને તમારે એ રાઈડ કમ્પ્લીટ
0: પૂરી કરવાની હોય છે. ઓકે.
2: 400માં એવી રીતે હોય છે 27 અવર્સ તમને મળે, એટલે તમારે એ ટાઈમ રાઈડ સ્ટાર્ટ થાય પછી એન્ડ એટલી કલાકમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. કે ડ્યુરિંગ આપણે ફૂડ માટેનું કે બધું હોય તો એમાં જ ટાઈમ આવે. સપોઝ તમારી સાયકલમાં પણ કંઈ પણ થાય છે તો એ બધી રિસ્પોન્સિબિલિટી તમારી જ હોય છે. એકચુઅલમાં એમાં એવું હોય છે કે તમને બહારથી કોઈ તમે કોઈની હેલ્પ ન લઈ શકો. તમારી સાથે તમારા રાઈડર હોય, જે બીજા સાયકલિસ્ટ તમારી સાથે જેમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હોય, તમે એની હેલ્પ લઈ શકો, પણ અધર પીપલની તમે એમાં હેલ્પ ન લઈ શકો.
0: બરાબર.
2: કોઈ પણ સપોર્ટ તમે ન લઈ શકો બહારથી.
1: તો પછી તમારે એનું પણ જ્ઞાન લેવું પડ્યું હશે કે મારે મારી સાયકલને રિપેર કેમ કરવી અથવા એને સરસ રીતે રાખવી હોય તો મારે એની કાળજી કેવી રીતે લેવી. બરાબર ને?
2: આમાં એમ 200 તમે સ્ટાર્ટ કરીએ, જેમ જેમ તમે ઇવેન્ટ કરતા છો ને આગળ આગળ, તો એમાં એવી જ રીતે થાય કે તમને તમારી આમ જે કે ને કે સાયકલ પ્રત્યેની એક હોય ને તો એની કેર એમ પણ તમને હોય, અને પ્લસ કંઈ પણ આવી રીતે ડિફિકલ્ટી આવે તો તેને સોલ્વ કેમ કરવી એનું પણ સોલ્યુશન આવતું છે.
0: એટલે કૃપાબેન, ફક્ત આ સાયકલિંગ એટલે ખાલી પેડલ મારીને સાયકલિંગ કરવું એવું નથી, પણ સાયકલિંગ દ્વારા ઘણું બધું શીખવા પણ મળતું હોય છે.
1: અને આરતીબેન, તમે વાત કરી કે તમે ઘણી બધી જગ્યાએ પ્રવાસ કર્યો છે સાયકલ લઈને, તો કઈ કઈ જગ્યાએ તમે અત્યાર સુધીમાં પ્રવાસ કર્યો છે અને આમ જોઈએ ને તો કેટલા કિલોમીટર સુધી તમે કર્યું હશે?
2: અત્યાર સુધીમાં મારા 65,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે.
1: ઓહો.
2: અને અમારે છે ને એક SR સિરીઝ કહેવાય, તો SR સિરીઝમાં એવું

0: 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર અને 600 કિલોમીટર. ઈ ચારે ચાર ઇવેન્ટ કમ્પ્લીટ કરો ને એટલે એક 1 SR તરીકેનું તમને ટાઇટલ મળે છે.
1: અચ્છા,
2: બરાબર.
0: તો એમાં ઈ SR સિરીઝ હોય ને તો એ અમે અત્યાર સુધીમાં 10 કમ્પ્લીટ કરેલી છે. અને પછી જે 1200 કિલોમીટરની છે તો એ મેં 5 ઇવેન્ટ અત્યાર સુધીમાં પાર્ટિસિપેન્ટ કરેલી છે. તો એમાં જે 1200ની ફર્સ્ટ હતી મારી તો ઈ રાજકોટ સિરોહી રાજકોટ, પછી રાજકોટ દીવ રાજકોટ હતી, અમદાવાદ પુષ્કર અમદાવાદ, પછી અમે 1200માં પુણેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પુણે હતી, અને આપણી બરોડાથી પણ એક ઇવેન્ટ થઈ હતી, તો બરોડાથી ગોવા ત્યાં કમ્પ્લીટ થઈ હતી. એવી રીતે આવી ડિફરન્ટ ડિફરન્ટ જગ્યાએ અમે બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, એટલે તેના થ્રુ તમને ડિફરન્ટ ડિફરન્ટ રૂટ તો એક્સપ્લોર કરવા મળે જ છે, પણ તમે જેમ જેમ અલગ જગ્યાએ જાઓ તો તમને ડિફરન્ટ ડિફરન્ટ પીપલ્સ મળે, તો તમને તમારું કોમ્યુનિકેશન, અને પ્લસ પોઈન્ટ તો એમ છે કે તમે જ્યાં પણ જાઓ ને તો તમને તમારી સાથે તમારા જેવા માણસો મળે જ એમ, લાઇટ માઇન્ડેડ પીપલ, જેને હિસાબે તમે એની સાથેની તમને આમ ફ્રેન્ડ્સ એટલા બધા મળે ને તો તમારે એની સાથેની કોમ્યુનિકેશન છે, એની સાથેની બોન્ડિંગ છે, એ બધું બહુ સારું.
2: અને આટલી બધી

0: છે. પણ તમે જેમ જેમ અલગ જગ્યાએ જાઓ તો તમને ડિફરન્ટ ડિફરન્ટ પીપલ્સ મળે, તો તમને તમારું કોમ્યુનિકેશન, અને પ્લસ પોઈન્ટ તો એમ છે કે તમે જ્યાં પણ જાઓ ને તો તમને તમારી સાથે તમારા જેવા માણસો મળે જ એમ, લાઇટ માઇન્ડેડ પીપલ, જેને હિસાબે તમે એની સાથેની તમને આમ ફ્રેન્ડ્સ એટલા બધા મળે ને તો તમારે એની સાથેની કોમ્યુનિકેશન છે, એની સાથેની બોન્ડિંગ છે, એ બધું બહુ સારું.
1: અને આટલી બધી જગ્યાએ તમે ફર્યા, આટલી બધી રાઇડ્સ કમ્પ્લીટ કરી, તો આ બધામાં કોઈ એવો બનાવ છે જે લાઈફ ટાઈમ તમને યાદ રહી ગયો હોય, એટલે કે કોઈ યાદગાર ઘટના હોય તો એની થોડી વાત કરો.
0: જનરલી અત્યાર સુધીમાં કોઈ રાઇડ કરવા જાય તો આમ મને ઓલમોસ્ટ એવું છે કે હું સાયકલ ઉપર બેસું ને એટલે મને મજા જ આવે, એટલે આમ છે કે મને પ્લસ પોઈન્ટ જ દેખાતા હોય. આમ જનરલી બીજું પોઈન્ટ તો મને કોઈ દિવસ તકલીફ જ ન હોય, હું રાઇડ પૂરી થાય ને ત્યારે મને એમ થાય કે આ બસ રાઇડ કમ્પ્લીટ થઈ ગઈ, એ મારા માટે એક એવો પોઈન્ટ હોય. અને ફર્સ્ટ ટાઈમ મેં જયારે 1200 કરેલી હતી ને ત્યારે આમ મને એટલું બધું કંઈ લોંગ ડિસ્ટન્સનું કે એવી કંઈ મને હતું નહીં એક્સપિરિયન્સ કેવી રીતે. અને મારે 1200 કરવી હતી તો ઈ એની પહેલાં મેં જે પ્રિપરેશનમાં તો મને કેમ કે 200, 300, 400 કિલોમીટર મેં ઇવેન્ટ કરી, પછી જસ્ટ અહીંયા એવું હતું કે ગ્રુપમાં એક જગ્યાએ 1000 કિલોમીટરની રાઇડ કમ્પ્લીટ થઈ, તો એ લોકોનું સાયકલિંગ ગ્રુપનું કંઈક ગેધરિંગ હતું, તો એ લોકો બધા એનો એક્સપિરિયન્સ શેર કરતા હતા કે અમે આ રૂટમાં આવી રીતે અમને ડિફિકલ્ટી આવી, અમને આવી બધી મજા કરી, હેડવિન હતો, પછી બપોરના તડકો બહુ જ લાગે, રાત્રે ઊંઘ બહુ આવે, પ્રેમ પાયા હતા, એ બધી વાત કરતા હતા. તો હું જસ્ટ આવી રીતે ચેરમાં બેઠી ત્યારે મને વિચાર્યો કે બીકો આ ઇવેન્ટ એકવાર કરવી જોઈએ એમ. તો એમ કરતા કરતા પછી મેં મારા હસબન્ડને વાત કરી તો એને કીધું કે 1000 કિલોમીટર કરવું કે એમ ઇઝી નથી એમ, પહેલા 600 તો કર પછી 1000 વિશે વિચારશે એમ. તો જનરલી પછી મેં 400, પછી થોડાક દિવસ પછી 600 ઇવેન્ટ હતી, તો પછી મેં એ 600 કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું. અને 600 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને બધા અત્યારે એવું હતું કે કમ્પ્લીટ થયું ત્યારે બધા આમ બહુ એપ્રિસિએટ કર્યું કે બહુ સારું એમ કે તમારી એસઆર સિરીઝ કમ્પ્લીટ થઈ. પણ એકચ્યુઅલમાં મને એ એવું નહોતું કે મને એ કમ્પ્લીટ થઈ, પછી મેં આવીને કીધું કે સવે ઓલી 1000 કરી શકે,
1: એટલે તમારો ગોલ 1000 સાયકલિંગમાં હતો.
0: એટલે પછી મેં ફર્સ્ટ ટાઈમ જયારે 1200 કરી ને ત્યારે પણ મને એમ છે કે શું કે આમ ક્યુરોસિટી જોઈ, આમ એમ થાય જ કરે કે આ કેવી રીતે હશે ને શું. અને હું કન્ટિન્યુઅસલી મારી ત્યારે એટલી કોઈ સ્પીડ કે એવું કંઈ નથી, પણ હું સાયકલ ઉપર બેઠી હોય ને તો મારું કન્ટિન્યુઅસલી મને વિધાઉટ બ્રેક એ મને કન્ટિન્યુઅસલી ચલાવવાની વધારે આદત હોય, એટલે એ બધી વસ્તુ મને બહુ આવી રીતે છે ને. 1200 ઇવેન્ટ ને એ બધી આપણે ઇન્ડિયામાં પણ કર્યું, તો એવી રીતે ત્યાં ફ્રાન્સમાં પણ ત્યાંની 1200 એક ઓલ્ડેસ્ટ ઇવેન્ટ થાય છે, પીબીપી કરીને હોય છે, પીબીપી પેરિસ બ્રેસ્ટ પેરિસ ઇવેન્ટ હોય છે, તો એમાં બહુ ઓલ્ડેસ્ટ ઇવેન્ટ છે. અને ત્યાંના લોકો તે ઇવેન્ટ એક ફેસ્ટિવલની જેમ એ લોકો સેલિબ્રેટ કરે છે, જેવી રીતે કે ત્યાં અત્યારે તમે જાઓ ને તો ત્યાંથી ઓલ ઓવર કન્ટ્રીમાંથી લોટ્સ ઓફ બધા પાર્ટિસિપન્ટ આવે છે અને લોટ્સ ઓફ ક્રાઉડ હોય છે, અને તે લોકોનું જે સેલિબ્રેશન એક કરે છે ને તો એના ઘરના ટોટલી મેમ્બર્સ એડલ્ટથી માંડીને ચિલ્ડ્રન સુધીના મિડ નાઇટ પણ તમને કોફીથી માંડીને બધું ફૂડ સર્વ કરતા હોય, તમને રાત્રે સુવા માટેની બધી ફેસિલિટી તમને પ્રોવાઇડ કરે, એ બધી જ, અને એટલી હદે ચીયર અપ કરતા હોય ને તો એ જોઈને તમને એ એક્સપિરિયન્સ એ અમારા માટે આમ કેમ કે લાઈફ ટાઈમની મેમરી બની રહેશે.
2: અને આ તમે આટલી બધી જગ્યાએ ફર્યા આરતીબેન, તો આમ સાયકલ લઈને જાઓ તો રસ્તાઓ એકદમ સરળ અને સરસ હોય કે આમ ઘણા બધી ચેલેન્જીસ પણ આવે એમાં?
0: જનરલી રસ્તામાં જો તો ચેલેન્જીસ હોય જ, કારણ કે ઘણી વખત આપણે અત્યારે નોર્મલ વ્હીકલમાં નીકળીએ તો પણ આપણને ક્યારેક એમ થાય કે અત્યારે બહુ સનલાઇટ છે કે તડકો છે, આપણને ક્યારેક પવન લાગતો હોય, તો અમારે તો પાછું બધી સિઝન અંદર કવર થતી હોય કે મોન્સૂનમાં અમે જતા હોય તો ત્યારે હોય, પછી વરસાદમાં એમાં તમને તકલીફ પડતી હોય, વિન્ડ હોય ત્યારે તમને તકલીફ પડતી હોય, એવું બધું હોય છે. પણ એ બધી વસ્તુ ચેલેન્જ હોય ને તો તમને મજા આવે કરવાનું માટે.
1: બરાબર.
0: જસ્ટ અમે હમણાં થોડાક જ ટાઈમ પહેલા અમે 600 કિલોમીટરની ચંદીગઢથી સિમલા મનાલી વાળી ઇવેન્ટ કરેલી હતી, તો ત્યાં તો અમને મિક્સ સિઝન અમને થઈ હતી, કારણ કે ત્યાં અમને તડકો પણ એટલો હતો, એટલી હદે ઠંડી પણ હતી જ્યારે મનાલી પર ગયા ત્યારે, અને પાછું રેઇનની સિઝન એ મિક્સ આવ્યું, એટલે ટોટલી અમે ત્રણે ત્રણ વેધર અંદર
1: અનુભવ ત્યાં કર્યો. બરાબર. અને સાયકલિંગ તમે રેગ્યુલરલી કરતા હો તો ફિટનેસ માટે કંઈ કાળજી લેવી પડે કે શું?
0: તમે છે ને સાયકલિંગ તમે સ્ટાર્ટ કરો ને, સાયકલિંગ જ નહીં ઓલ ઓવર કોઈ પણ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરો ને તો પછી ધીમે ધીમે કરતા તમારું એક લેવલ તમે આવે ને, પછી તમે એના માટે તમે ફૂડમાં તમારો ચેન્જીસ આવે, પ્લસ તમારો રૂટીનમાં ચેન્જીસ આવે, તમારી સુવાની કે જે કંઈ આદત હોય તે બધી.

0: અને પ્લસ અમે છે ને એના માટે સાઇકલિંગ માટે અમે વર્કઆઉટ એ કરતા હોય છે કે વીકમાં અમે 3 to 4 days અમે સાઇકલિંગ માટેની છે કે અલગ અલગ હોય કે ઇન્ટરવલ સાથે બધું પ્રેક્ટિસ કરતા હોય, 2 days અમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તે કરીએ છીએ, અને વીકમાં 1 day અમે ઓફ રાખીએ છીએ.
1: બરાબર,
0: અમારો વીકનું શેડ્યુલ આવી રીતે હોય છે.
1: બરાબર.
2: અને આટલું સરસ તમે બધું એક્ટિવિટીઝ કરો છો અને બહાર પણ આપને ઘણીવાર જવાનું થાય, ઘણા બધા દિવસો સુધી રહેવાનું થાય, તો તમે જે ઘર પરિવારની જવાબદારી એ કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે આજના સમયમાં એ બહુ મોટો પ્રશ્ન છે બધા માટે, કે એક તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને આપણું ગમતું કાર્ય કરતા કરતા પણ આપણે ઘરની જવાબદારી કઈ રીતે સંભાળવી, તો તમે એ કઈ રીતે કરો છો?
0: તમે બહુ સારી વાત કરી કે જનરલી મારું પણ એવી જ રીતે છે કે હું જ્યારે અહીંયા હોઉં છું અને મારો જે પ્રેક્ટિસનો ટાઈમ હોય ને, તો મારી ડોટર પહેલેથી નાની છે કે જનરલી બધાને હોય કે સ્કૂલે જવાનો ટાઈમ હોય, તો ગ્રુપમાં બધા લેટ જતા હોય કે એ લોકોને તો કંઈ બીજું શેડ્યુલ ન હોય, તો મારી કોઈ ઇવેન્ટ માટે પ્રિપરેશન છે કે મારે કોઈ રાઇડમાં જવાનું છે તો મારું શેડ્યુલ એવી જ રીતે હોય અર્લી મોર્નિંગ, એમ કે હું 6 to 6:30 પાછી રિટર્ન હું ઘરે જ હોઉં એમ.
2: અચ્છા.
0: હા. અને પછી એ ટાઈમે જ્યારે મારે એ શેડ્યુલમાં મને ફિક્સ થવાનું હોય તો એ પ્રમાણે તો હું રાઇડ એકલી જ કરવા જાઉં છું. અને ખરેખર કે બહાર તમે જાઓ તમારા શેડ્યુલને ફોલો કરવા માટે તમે જેટલું પહેલાં વિચારીએ ને કે આટલું અર્લી મોર્નિંગ ન નીકળાય કે આમ ન કરાય, તો ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય તમને ન કરવા માટેના, પણ એ બધા કરીને તમે બહાર નીકળશો ને તો કોઈ જાતનું કોઈ તકલીફ નથી ને બહાર બધી બહુ સારી રીતે તમે કરી શકો છો.
2: અને પરિવારના સભ્યોનો પણ આપને ખૂબ સપોર્ટ હશે એમ.
0: એટલે આવી રીતે હું જાઉં છું તો અમારે ઘરમાં મારા મમ્મી છે, તો મારા મમ્મી પણ અત્યારે એટલા જ એક્ટિવ છે. અમે અત્યારે હોય તો મમ્મી પણ યોગામાં ને બધી રીતે એ બહુ સારી રીતે એક્ટિવ છે, એટલે એ કરતા હોય. અને સપોઝ હું જાઉં છું તો એ લોકો મારા કરતા વધારે હેપી હોય છે કે મારે આરતી જવાની છે.
2: એ ખૂબ મહત્વની વાત છે, કારણ કે તમે એકલા તમારો પ્રોફેશન છે કે શોખ માટે જાઓ અને ઘરના સભ્યોની જે સપોર્ટ ત્યારે જાઉં ને તો એ મજા જ
1: મજા અલગ છે. અને એ જે આનંદ છે ને આપણને કે આપણા પરિવારજનો આપણા માટે પ્રાઉડ ફીલ કરતા હોય એનો આનંદ અલગ જ છે. અને આટલી બધી સાયકલિંગની વાત કરી આરતીબેન, તો અત્યારે આપ જે રીતે સાયકલિંગ કરો છો તો એ રીતે ગુજરાતમાં વાતાવરણ કેવું છે? મહિલાઓ આ ફિલ્ડમાં આગળ છે ખરા?
0: ગુજરાતમાં ઓલ ઓવર બધા કરે છે, પણ ફિમેલ્સમાં એનો રેશિયો કાયમને માટે કમ જ હોય છે. તમે જે રીતે કહો છો ને કે બધાને આમ કહો છો ને કે બધા પોઈન્ટ્સ હોય કે એક વાર કોઈ કરે તો પછી કન્ટિન્યુઅસલી કરવું એ બધા માટે ડિફિકલ્ટ હોય છે કોઈ પણ જગ્યાએ.
1: સાચી વાત છે. અને આ તમારી જે સાયકલિંગની યાત્રા છે એમાં તમે અનેક સફળ પડાવો પણ મેળવ્યા છે, તો થોડીક એની વાત કરો કે કઈ કઈ જગ્યાએથી આપને સફળતા મળી છે, સર્ટિફિકેટ્સ મળ્યા છે, મેડલ મળ્યા છે?
0: અત્યાર સુધીમાં મેં તમને વાત કરેલી તેમ કે મેં 10 times SR સિરીઝ 10 times મેં SR સિરીઝ કમ્પ્લીટ કરેલી છે, અને કન્ટિન્યુઅસલી બેક ટુ બેક 5 years 1200 કિલોમીટર કરેલી છે, 1 event 1000 કિલોમીટરની કરેલી છે. અને બસ ફ્રાન્સમાં પણ અમે 2 વખત એવી રીતે પાર્ટિસિપેટ કરેલું હતું. મારી ફર્સ્ટ ટાઈમ હતી તો મારાથી કમ્પ્લીટ નહોતી થઈ અને ત્યારે મારો હેલ્થ ઇશ્યુ હતા, અને સેકન્ડ ટાઈમ મને લાઇટ ફિનિશ થયું હતું. ટૂંકમાં જે જે ઇવેન્ટ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કરતા હોય ને, તો તમારું જે છે ને એક ઓડેક્સ ઇન્ડિયાની એક વેબસાઇટ હોય તો તેની ઉપર તમે જઈને તમારું જોવો ને, તો જેટલા જેટલા સાયકલિસ્ટો હોય ને તો એનું લખેલું હોય કેટલી તમે કરેલી છે ઇવેન્ટ્સ ને એના પાર્ટિસિપન્ટ છે ને તમારા SR સિરીઝ, તો એના પ્રમાણે એનો રેન્ક
1: હોય છે. અચ્છા અચ્છા, વાહ.
2: અને તમે જે અચીવમેન્ટની વાત કરો છો તો એ જ્યારે તમારા જીવનમાં આટલું બધું બન્યું તો એના કારણે તમારી આસપાસના લોકો અને એના ઉપર કેવો પ્રભાવ પડ્યો? કારણ કે ઘણીવાર આપણે પણ કોઈને પ્રેરણા આપતા હોઈએ એવું પણ બને, કારણ કે ઘણા લોકો સંકોચ અનુભવતા હોય કે હું કઈ રીતે શરૂ કરું, પણ તમને જોયા હોય તો ઘણીવાર એવું થાય કે ના, આ શક્ય છે, આપણે આપણા શોખને પણ પ્રોફેશન બનાવી શકીએ અને આપણે જે ઈચ્છીએ છીએ ને આપણને મનગમતું કાર્ય પણ કરી શકીએ. તો એવા કોઈ અનુભવો છે કે આપને સમાજમાંથી અથવા આપના પરિવારમાંથી આટલું સરસ પ્રોત્સાહન અને પ્રેરણા મળી હોય?
0: જનરલી આપણે જ્યારે ઘરમાં કોઈ પણ અત્યારે નોર્મલ કંઈક પણ કરતા હોય ને, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા કિડ્સ આપણને, આપણા બચ્ચાઓ હોય આપણને જોતા હોય, મમ્મા શું કરે છે, અમે જનરલી કરતા હોય ને તો છોકરાઓને એવું જ કરવાનું હોય. તો મારી ડોટર જ્યારે નાની હતી ને ત્યારથી એને એમ જ કે મમ્મા સાયકલ લઈને જાય ને, એટલે ઓલી સાઈડ વ્હીલ વાળી સાયકલ હોય ને, તો એમાં એને આઈ થિંક લગભગ 6 યરની હશે, તો ફર્સ્ટ ટાઈમ કે મમ્મા મને પડદરી જવું છે. એકવાર એનું હતી છે કે મને પડદરી જવું છે, તો આશીષ કે આને પડદરી

0: આ સાયકલમાં કેમ લઈ જવાને એમ.
1: હા,
0: તો એક વાર એને ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટર એવી રીતે રાઈડ કરી.
1: ઓહો,
0: અને એ પણ સાઈડ વ્હીલ વાળી સાયકલમાં. અને પ્લસ પછી એમ કરતા કે પછી એની ઈ જીત પૂરી ના થઈ તો પાછી એમ કે મમ્મા 100 કરવી છે એમ. અને વિધાઉટ પ્રેક્ટિસ કોઈ પણ નહીં. રાત્રે એમ કે મમ્મા જવું છે એમ. એટલે પછી હું અને મારા હસબન્ડ બંને એની સાથે હોઈએ. પછી એવી રીતે એને કન્ટિન્યુઅસલી 100 કરી અને પછી 150 કિલોમીટર કરી. એટલે મારી ડોટરે અત્યાર સુધીમાં 150 કિલોમીટર એને, 8 યર્સની હતી ત્યારે એને 150 કિલોમીટર કમ્પ્લીટ.
1: એટલે કઈ પણ વસ્તુ કરીએ છીએ તો એની અસર પરિવાર ઉપર પણ થતી જ હોય છે.
0: અને આમ પણ તમે રૂટીન જે પણ કરો છો ને તો એ બધાનું જ હોય કે આપણું રૂટીન જે રીતે હોય કે સપોઝ હું હેલ્ધી ફૂડ ખાઉં છું કે હું મારો શેડ્યુલ ફોલો કરું છું તો ઓલમોસ્ટ થોડાક દિવસ બધા વોચ કરતા હોય કે આ શું કરે છે. પછી એને ખબર પડે કે આનો બેનિફિટ આવી રીતે છે. ઓલમોસ્ટ અત્યારે અમારા મમ્મીથી માંડીને મારા હસબન્ડથી માંડીને બધા જ એવી રીતે ફૂડની બાબતમાં પણ એટલા થઈ ગયા છે. અને બધાની લાઈફસ્ટાઈલ છે ને એકદમ
1: બદલાઈ ગઈ છે.
0: અને મને નેબર તમે વાત કરી એમ કે એવું છે કે હું આવી રીતે અર્લી મોર્નિંગ પણ જઈને આવતી હોય ને તો પણ એમ કે આનાથી જો આટલું થતું હોય તો આપણાથી કેમ.
1: બસ બસ, એ મોટી વાત છે.
0: મારે એવું છે કે મેં તમને કીધું કે હું મારી રાઈડ કમ્પ્લીટ કરીને આવું 6:30 પછી. તો મારી ડોટરનો ટાઈમ હોય તો એનું ફિક્સ હતું કે એની બસનો ટાઈમ થાય ને એની પહેલા ફૂટબોલ એને રમવું જોઈએ. તો અમે બસ એનો ટાઈમ ફૂટબોલ લઈને ફૂટબોલ રમીએ લઈને પછી બસ એમાં જતી પણ રહીએ સ્કૂલે.
1: એટલે એવો ટાઈમ આપણે ગોઠવેલો.
0: હું હંમેશા ટાઈમ મેનેજ કરીને ચાલુ કે આપણે જે કરીએ છીએ તો એનું કોઈ લોસ કે ટૂંકમાં એની બીજી કોઈ વસ્તુ એને નો ફેસ
1: કરવી પડે. વાહ, ખૂબ સરસ વાત. અને આરતીબેન, આપની આટલી સરસ પ્રેરણા આસપાસના લોકોએ મેળવી, એ જ રીતે અમારા જે શ્રોતાઓ છે એ પણ આપનામાંથી ઘણી પ્રેરણા મેળવશે જ. તો એમના માટે કોઈ સંદેશ આપો.
0: જનરલી દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય કે કોઈ પણ, તમે તમારા માટે સ્પેશિયલ પર્સનલ ટાઈમ નીકાળો. કારણ કે તમે તમારી જે જોબ કરતા હોય, કોઈ અમારા સાથે સાયકલિંગમાં છે તો તેમાં પણ ઘણા ડોક્ટર્સ ને બધા પણ છે. તો એ લોકો ટાઈમ મેનેજ કરીને આવી રીતે સમટાઈમ્સ ઇવેન્ટ કરતા હોય છે. તો તમારા લોકો માટે સ્પેશિયલ એવું જ નથી કે સાયકલિંગ કરો. તમને કોઈ પણ ગમતું હોય વસ્તુ, સ્વિમિંગ ગમે, તમને રનિંગ ગમે, તો વોટ એવર કોઈ પણ એક્ટિવિટી પ્લસ પણ તમારા માટે કરો કે જેનાથી તમારી હેલ્થ સારી હશે. તો એ બેનિફિટ તમને તો બેનિફિટ મળશે જ, પ્લસ તમારા ફેમિલીને એનો બેનિફિટ મળશે. કારણ કે એ જે આપણને ગમતી વસ્તુ કરીએ છીએ તો એના થ્રુ આપણને ઇન્ટરનલ હેપીનેસ ફ્રી થાય છે.
1: સાચી વાત.
0: એટલા માટે આપણને એના થ્રુ આપણે આખા ઘરનું જે કે ને કે એટમોસ્ફિયર આખું આપણાથી જ ચેન્જ થતું હોય છે. એટલે મેક્સિમમ બેનિફિટ આપણા ફેમિલીને મળે જ છે આનો. અને આપણી હેલ્થનો તો આપણને મળે જ છે કે આપણી જેમ જેમ એજ થશે તો આપણી જે ફિટનેસ લેવલ છે તો એક તમે રીતે જોવો તો આપણે એના ઈ ફિટનેસ લેવલથી યંગ થવું છે.
1: બરાબર. અને કૃપાબેન, આરતીબેનની આટલી પ્રેરણાદાયી વાતો સાંભળ્યા પછી જો શ્રોતાઓ એમની સાથે કોઈ વાત કરવા માંગતા હોય કે માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો આપણે તેમનો કોન્ટેક્ટ નંબર આપી દઈએ.
2: ચોક્કસ. આરતીબેન ચાપાણીનો નંબર છે 94095430480.
1: 94095430480. 94095304800.
2: અને ભાવનાબેન, આટલી સરસ આપણે આજે પ્રેરણાદાયી સફર જાણી આરતીબેનની, અને આરતીબેન એમનો સમય કાઢીને આપણા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આરતીબેન આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
1: કૃપાબેન, ખૂબ સરસ આજે આપણે વાત સાંભળી અને આજની મુલાકાતમાંથી ખૂબ જ પ્રેરણા પણ આપણને મળી.
2: ચોક્કસ.
1: કે કોઈ સામાન્ય વિષયને લઈને જો આપણે નક્કી કરી લઈએ, મક્કમ બની જઈએ તો સફળતા ચોક્કસ મળે છે.
2: અને આટલા સરસ સંદેશ પછી ભાવનાબેન હવે કાર્યક્રમ પૂરો કરીએ ને તે પહેલા એક સરસ મજાનું
1: ગીત સાંભળી લઈએ.

0: કે નહીં?
1: ગીત સાંભળવાની ખૂબ જ મજા આવી અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ આપની રેડિયો સખી ભાવના દોશી અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
2: નમસ્કાર.

0: लता मंगेशकर और साथी फिल्म का नाम है चोरी चोरी।
1: आकाशवाणी समाचार मकुला परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। राष्ट्रपति द्रौपदी मुर्मू मध्यप्रदेशनी 5 दिवसनी मुलाकाते इंदौर पहोंच्या। અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે। રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા। સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી। અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કે માં ઉઝબેકિસ્તાન સામે 3-1થી જીત મેળવી। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા। દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ પરના કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો।
2: પેસ્ટિસાઇડ હમ લગાતે હૈ જમીન કો બંજર કર લેતે હૈ ઓર ઉસી જમીન સે ઉગા હુઆ અનાજ હમ ખાતે હૈ તો તરહ તરહ કે બીમાર હોતા હૈ। પ્રાકૃતિક ખેતી કરના શરીર કે લિયે અચ્છા હોતા હૈ। શરીર કેવલ નહીં, શરીર મન આધ્યાત્મિકતા હર દિશા કે લિયે અચ્છા હોતા હૈ।
1: તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રપતિ મુર્મુ 21 જૂને જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે। તેઓ મુખ્ય મહેમાન તરીકે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે। બાદમાં તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મઝૂદ પેઝિશ્કિયન બંને દેશોના 14 મુદ્દાના શાંતિ કરાર પર વર્ચ્યુઅલી હસ્તાક્ષર કર્યા છે, જેમાં હોર્મુઝ સામુદ્ર ધુનીને ફરીથી ખોલવાનો અને પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે। 14 મુદ્દાના કરારમાં લેબેનોન સહિત લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાનો અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે। આ સમયગાળો પરસ્પર સંમતિથી પણ લંબાવી શકાય છે। સાંભળીએ આ અંગેનો એક અહેવાલ।
3: 14 સૂત્રીય સમજૌતે મેં લેબનાન સહિત સભી ક્ષેત્રો મેં સૈન્ય કાર્યવાહી કો તત્કાલ ઓર સ્થાયી રૂપ સે રોકને કા પ્રાવધાન કિયા ગયા હૈ। ઇસકે સાથ હી દોનો દેશો ને 60 દિનો કે ભીતર અંતિમ સમજૌતે પર બાતચીત પૂરી કરને કા લક્ષ્ય તય કિયા હૈ। સમજૌતે કે અંતર્ગત અમેરિકા અપની નૌસૈનિક નાકેબંદી ઓર ઉસસે જુડે પ્રતિબંધો કો હટાને કી પ્રક્રિયા શરૂ કરેગા। વહીં ઈરાન શરૂઆતી 60 દિનો તક હોર્મુઝ જલડબરુ મધ્ય સે ગુઝરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત ઓર નિઃશુલ્ક આવાજાહી સુનિશ્ચિત કરેગા। समाचार कक्ष से आनंद पाठक।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા। ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે। તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે। અગાઉ G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા। પેરિસમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાય માટે એક ખાસ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે। પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનવાની શક્યતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી

સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. પ્રસ્તાવિત એક્સ્ટ્રુઝન પ્રેસ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. આ પ્રેસ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મોટા ઉચ્ચ શક્તિવાળા એલ્યુમિનિયમ એલોય એક્સ્ટ્રુઝનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એલ્યુમિનિયમ એક્સ્ટ્રુટેડેડ ઘટકોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટ્સ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઇડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટથી મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન, ઓટો પાર્ટ્સ અને એસેસરીઝ રવાના કરવામાં આવ્યા હતા, જેનાથી સપ્લાય ચેઇન મજબૂત બની છે અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઉભી થઈ છે. એરપોર્ટે 2 દિવસ પહેલા વેપારી કામગીરી શરૂ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબના અમૃતસરમાંથી લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સરહદ પારના નાર્કો ટેરર નેટવર્ક કેસમાં સંડોવાયેલો અંકુશ કપૂર ભારતમાં પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, થાઇલેન્ડ અને UAE સહિત અન્ય દેશોમાં ફેલાયેલા નાર્કો ટેરર નેટવર્કનો મુખ્ય ઓપરેટિવ છે. ગયા વર્ષે ધરપકડ કરાયેલ અંકુશ માદવદ્રવ્યોની દાણચોરી, પરિવહન, સંગ્રહ અને વિતરણ સંબંધિત કાવતરાનો ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં અને સમર્થન આપવા માટે થઈ રહ્યો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે દેશના યુવાનોને અમૃત પેઢી તરીકે વર્ણવ્યા, જે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રાનું નેતૃત્વ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષોમાં યુવા શક્તિનો ઉપયોગ તકોનું સર્જન કરવા, આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કરવામાં આવ્યો છે. કોલકાતા હાઇકોર્ટે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના અલગ થયેલા ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. TMCના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા તેમના નામાંકન અને બેનર્જીની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ કૃષ્ણ રાવે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે પ્રતિવાદીઓને 3 અઠવાડિયામાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને જવાબ દાખલ કરવા માટે 2 વધારાના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં સંઘર્ષ, આબોહવા સંકટ અને ભંડોળના અભાવને પગલે ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ લગભગ 26.60 કરોડ લોકો પહેલાથી જ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સુદાન, દક્ષિણ સુદાન, યમન અને પેલેસ્ટાઇન સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સહાય માટે નાણાકીય ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી, જ્યારે ગ્રુપ એલમાં ઘાનાએ પનામા સામે 1-0 વિજય મેળવ્યો. દરમિયાન ઇંગ્લેન્ડે ક્રોએશિયા પર 4-2 વિજય સાથે તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. આજે રાત્રે ગ્રુપ એમાં ચેકિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે અન્ય મુકાબલામાં મેક્સિકો દક્ષિણ કોરિયા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે 14

0: વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાનસેરીયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. રાજ્યમાં રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓમાં દોષિતો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી રાજ્યકક્ષાની ઉજવણીમાં 4,000થી વધુ નાગરિક સહભાગી થશે, તેમજ 17 મહાનગરપાલિકા, 33 જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ કરાશે.
1: આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જ જગ્યા પર કરવામાં આવશે. યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે. 21 જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે. 17 મહાનગરપાલિકામાં, 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
0: ગાંધીનગરમાં ગિફ્ટ સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય તેમાં યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂતે, ગિફ્ટ સિટીના વહીવટી સંચાલક સંજય કોલે, પૂર્વ મંત્રી બ્રિજેશ મિરજા સહિતના લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓની પસંદગી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલી આ તમામ શાળાઓને પ્રમાણપત્ર અને પ્રવૃત્તિઓને જાળવી રાખવા 1,00,000 રૂપિયાનું ભંડોળ અપાશે તેમ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે રણજીતકુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPના સફળ 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ શરૂ કરાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન બુથ સ્તરના અધિકારી BLO ઘરે ઘરે જઈને મતદારોને જરૂરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ચૂંટણીતંત્ર દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિશેષ સહાય કેન્દ્રો શરૂ કરાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે પહેલીવાર અંગદાન કરાયું. 25 વર્ષના પરિણીત મહિલાના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર

0: મીતા પરીખે વધુ માહિતી આપી હતી.
1: અંગદાન એક મહાદાન છે. એક વ્યક્તિ જો અંગદાન કરે તો 8 લોકોના જીવ બચાવી શકે છે. તો અત્યારે આ જે બહેનના સગાઓએ જે નિર્ણય લીધો છે, સહમતિ આપી છે, એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને સમાજમાં એ એક ઉદાહરણરૂપ છે કે બીજા લોકો બી એવી રીતે જો અંગદાનની શપથ લે તો બહુ બધા લોકોની, જે લોકોની જરૂરિયાત હોય એ સારી રીતે જિંદગી જીવી શકે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: દુનિયા સમજતી હૈ ઓર ઇસ ગઝલ કે સાથ સાથ મેરી ગઝલ શુરુ રેડિયો સ્ટેશન કા ભી દખલ હૈ મેરે અંદર શાયર પૈદા હોને મે
3: વો હૈ શાયર ઓર ગીતકાર શકીલ આઝમી.
4: એક ટુકડા ધૂપ કા
3: ઇસ મંગલવાર સેલ્યુલોઇડ કે સિતારે હૈ મશહૂર શાયર ઓર ગીતકાર શકીલ આઝમી.
2: મુશ્કિલ હાલાત પૈદા કર દીએ થે અનુભવ સિન્હા સાહેબ ને. હમ સ્ટુડિયો મે રાત મે કામ કર રહે હૈ ઓર મે સમજ નહીં પા રહા હું કે મુઝે ક્યા લિખના હૈ. મુલ્ક કે સભી ગાને થે મુશ્કિલ ક્યુંકિ વો ફિલ્મ હી એસી થી ઓર સિચ્યુએશન હી સબ એસી થી.
3: 23 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
5: કાર્યક્રમ કા અગલા ગીત સલીલ ચૌધરી કે સંગીત નિર્દેશન મે શૈલેન્દ્ર કા લિખા હુઆ, સ્વર લતા મંગેશકર કા હૈ ઓર ફિલ્મ કા નામ હૈ ચાંદ ઓર સૂરજ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે એફએમ 92.2 પૂર્ણાંક દશાંશ મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 5 થયા છે. સાંભળીએ આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ.

વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત છાયા ગીત આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર જ છે, એફએમ બેન્ડિક 102.2 મેગાહર્ટ્ઝ પર. સાંભળીએ આ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.

હમણાં જ ફિલ્મનું ગીત હતું, મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના અવાજમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 6:30 થયા છે. સાંભળીએ એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: મિત્રો, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, વરસાદી ઝાપટાઓ પણ પડે છે. મિત્રો, આપણે ત્યાં કહેવત છે કે પાણી જતા રહ્યા પછી પાળ માંધવી, પણ એના કરતા પાણી જ્યારે વરસાદી પડતું હોય, વરસાદનું પાણી જ્યારે પડતું હોય અને ત્યારે આપણે અગાઉથી પાણીનો સંગ્રહ કરવાના પ્રયત્નો જ્યારે કર્યા હોય, એના માટેના જે કંઈ ચેકડેમો હોય, બોરીબંધ હોય, તળાવો હોય, કૂવાઓ હોય, એ રિચાર્જ કરવાના હોય, તો એ અગાઉથી આપણે જો કરેલું હોય તો વરસાદનું જે અમૂલ્ય અમૃત સમાન જે પાણી પડતું હોય તે પાણી સંગ્રહ કરીએ તો કાપણી ખેતીની અંદર 12 મહિને એ કામ લાગે છે. ખેત તલાવડીઓ બનાવી હોય અને એમાં જો આપણે પાણીનો સંગ્રહ કર્યો હોય તો તે પણ કામ આવે છે. એટલે વરસાદી પાણીનો સંગ્રહ અને તેનો ખેતીમાં કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો, તો ખેત તલાવડી બનાવી હોય અને જ્યારે આપણો પાક મુરઝાતો હોય, લેભાતો હોય, બગડતો હોય અને ત્યારે આપણને પાણીની જો જરૂર હોય અને ખેત તલાવડી બનાવી હોય ને એમાં જો પાણી ભરેલું હોય તો આપણે આપણો પાક બચાવી શકીએ છીએ. ત્યારે મિત્રો, આજે આપણે એવા જ એક વિષય ઉપર વાતચીત કરવાની છે કે વરસાદી પાણીનો સંગ્રહ અને ખેતીમાં તેનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો, એ વિશે વાતચીત કરવા માટે ખેતીવાડી અધિકારી કે જેઓ દેવગઢ બારિયા ખાતે ફરજ બજાવે છે, જેમનું નામ છે ડોક્ટર એચ એન ચૌધરી સાહેબ, ઉપસ્થિત છે. તો હું તેમનું સ્વાગત કરું છું. નમસ્કાર ચૌધરી સાહેબ.
1: નમસ્કાર
0: સાહેબ. મારો આપને પ્રથમ પ્રશ્ન એ છે કે વરસાદી પાણીના સંગ્રહની જરૂરિયાત કેમ ઉભી થઈ એ આપણા ખેડૂત મિત્રોને એના વિશે માર્ગદર્શન આપશો.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું આ રેડિયોના માધ્યમથી કહેવા માંગીશ કે વરસાદી પાણીના સંગ્રહની જરૂરિયાત કેમ ઉભી થઈ. દિવસે ને દિવસે આપણે જોતા હોઈએ છીએ કે ગરમી વધતી જાય છે, વરસાદ અનિયમિત થતો જાય છે, તાપમાનમાં પણ વધારો થાય છે, શિયાળુ અને ચોમાસું જેવી ઋતુ ઘટતી જાય છે, જ્યારે ઉનાળો લંબાતો જાય છે અને ઘણા વિસ્તારમાં ઉનાળામાં પોતાના જીવન નિર્વાહ માટેના પણ પાણીના ફાંફા હોય છે અને દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જાય છે. સમયની જરૂરિયાત પ્રમાણે આપણે વરસાદનું વહી જતું પાણી અટકાવી અને એનો પછી બીજી કોઈ સિઝનમાં કાં તો વરસાદ ખેંચાય ત્યારે એ પાણીનો ઉપયોગ કરીએ તો ખરેખર આપણને ઉપયોગમાં
0: આવે છે, બરાબર, સાર્થક નીવડે છે. હવે સાહેબ, મારો આપણે બીજો એક પ્રશ્ન છે કે આપણા વિસ્તારમાં આટલો વરસાદ પડવા છતાં કેમ પાણીની અછત રહે છે તે વિશે જરા માહિતી આપશો.
1: જનરલી આપણે ગુજરાતમાં જોઈએ તો આપણું એવરેજ 800 થી 1000 મિલીમીટર જેટલો વરસાદ થાય છે, જ્યારે આપણા દેશની એવરેજ 1200 મિલીમીટર જેટલી છે. એમાં અમુક ચેરાપુંજી, નોર્થ ઇસ્ટ, આસામ જેવા વિસ્તારમાં 2500 મિલીમીટર જેટલો વરસાદ થાય છે, છતાં પણ બીજી જ સિઝનમાં પાણીની અછત થાય છે. એ થવા પાછળનું કારણ કે આપણે એ પાણીનો રન ઓફ એટલે કે વહી જતું અટકાવતા નથી. આવી કોઈ આપણે સાયન્ટિફિક વૈજ્ઞાનિક ઢબે એને રોકી અને પાછોતરા ઉપયોગ માટે કંઈ એના માટે પ્રોસીજર કરતા નથી એટલે એ પાણી વહી જાય છે. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તો એવું લાગે છે કે આ પાણી ક્યારેય ખૂટે જ નહીં, પણ એ પાણી વહી જવાના કારણે બીજી જ સિઝનમાં એનો પાણીની અછત વર્તાય છે અને ઘણી બધી જગ્યાએ ખેતી કામ તો નહીં પણ પશુપાલન અને પીવાના પાણી માટે પણ લાંબી લાંબી કતારો લાગતી હોય છે.
0: તંગી
1: બહુ બધી તંગી સર્જાય છે. એના માટે પાણી, તમે અગાઉ વાત કરી એ પ્રમાણે પાણી પેળા પાળ બાંધવી ખૂબ જરૂરી બને છે.
0: ખૂબ સરસ વાત કરી, કેમ કે હાલ હવે ચોમાસું ચાલી રહ્યું છે અને ઘણી વખત આપણા જે ખેડૂત મિત્રો છે કે અમને જે ખેત તલાવડી બનાવી હોય અને ખેત તલાવડી બનાવ્યા છતાં પણ એમાં પાણી નથી રહેતું, એનું કારણ છે કે કદાચ એ ખેત તલાવડીનું પૂરણ થઈ ગયું હોય, બરાબર ને?
1: બરાબર.
0: તો એ ઉનાળાની અંદર જ્યારે નવરા બેસી રહેતા હોય, કોઈ પાક કર્યો ના હોય, તો આવી ખેત તલાવડીઓ છે કે તળાવો છે ઊંડા કરી દેવા જોઈએ અને પાણી સંગ્રહ થાય એ માટે પ્રયત્નો કરવા જોઈએ. મારો આપણે બીજો એક પ્રશ્ન છે કે ખેડૂતો ઓછા ખર્ચે કઈ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે એ વિશેના કે ઉપાયો હોય તો તે જણાવશો.
1: સરસ વિઠ્ઠલભાઈ, તમે વાર્તાલાપની શરૂઆતમાં જ વાત કરી ચેકડેમની.
0: બરાબર.
1: એ પ્રમાણે આપણે ઘણી જગ્યાએ ઝરણાઓ નદી જતી હોય ત્યાં પ્લાસ્ટિકની આપણે જે સિમેન્ટની થેલી કહેવાય એમાં માટી કે રેતી ભરીને મૂકેલી હોય છે આડી, વહી જતા ઝરણાઓમાં એને ફ્લો રોકી અને પાણી રોકી રાખવું એને જ ચેકડેમ કહેવાય છે.
0: બરાબર.
1: ચેકડેમ છે, પછી
0: બોરીબંધ કહેવાય છે,
1: બોરીબંધ, કાચા પાકા, 2-3 પ્રકારના હોય છે. એ પછી ઝરણાનો કેટલો ફ્લો છે, ઝરણાની કેટલી પહોળાઈ છે, એના પ્રમાણે સુટેબલ આપણે બોરી બંધ કરી અને પાણીને વહી જતું અટકાવવાનું, એટલે એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ, પશુ પક્ષી ઉપયોગ કરી શકીએ, આપણે ખેતી કામમાં પણ એ પાણી ઉપયોગ કરી શકીએ. પાણીના ટાંકા ઘણી બધી જગ્યાએ જોયું હશે, પીવાના શહેરોમાં આપણે

0: પહેલો વરસાદ હોય એ કલેક્ટ નથી કરતા, એમાં એસિડ અને એવા તત્વોનું પ્રમાણ વધારે હોય છે, એટલે પછી બીજા વરસાદથી એ પાણી, નેવાના પાણી એક પાઇપલાઇન દ્વારા ટાંકામાં સીધું કનેક્શન આપેલું હોય છે, એટલે એ પાણી એકત્ર કરી અને આખું વર્ષ દરમિયાન પીવામાં, પછી ઘરની બાજુમાં કોઈ શાકભાજી જેવા પાકો કર્યા હોય એમાં, અને ઘણી બધી રીતે
1: ઉપયોગમાં
0: નીવડે છે. અને આમ કહેવાય છે કે વરસાદનું પાણી એકદમ શુદ્ધ પાણી હોય છે,
1: અમૃત સમાન કહેવાય.
0: અમૃત સમાન કહેવાય,
1: વરસાદી પાણી કોઈ પણ હોય ખેડૂતના માટે અમૃત સમાન છે અને કાચું સોનું છે, બરાબર ને?
0: બરાબર.
1: તો સાહેબ, મારો આપણે બીજો એક પ્રશ્ન છે કે સંગ્રહિત વરસાદી પાણીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય?
0: જે પણ પાણી ચોમાસા દરમિયાન સંગ્રહ કર્યો હોય એનું પાણી આપણે ઘરકામમાં, પછી પશુપાલનમાં અને મુખ્યત્વે તો ખેતી પાકમાં ઉપયોગમાં લઈ શકાય છે. હવે એ પાણીનો ઉપયોગ કઈ રીતના કરી શકાય હું તમને સમજાવીશ. ખેત તલાવડીમાંથી સબરસિમલ પાઇપ દ્વારા, ડીઝલ એન્જિન દ્વારા ખેંચી અને આપણે ત્યાં જે પણ પ્રકારનો પાક હોય એ પ્રમાણે, અમુક જે લાંબા અંતરે વાવેલા ફળ પાકો હોય તો એમાં ડ્રીપ દ્વારા, પછી ટૂંકા ગાળાના લાઈન બંધ વાવેલા પાકોમાં ફુવારા પદ્ધતિ દ્વારા આપણે એ પાઇપથી ને પાણી આપી શકીએ છીએ જે ચોમાસા દરમિયાન સંગ્રહિત કર્યું. આ પાણીનો ઉપયોગ કરવાથી ભૂગર્ભ જળ જે નીચે જાય છે એ અટકે છે. અને મેં તો જોયેલું છે મારી નજરે ઉત્તર ગુજરાતમાં 1200

0: ગર્ભ ટાંકાઓ બનાવી અને ચોમાસાના જે વરસાદનું વરસતું જે પાણી છે એ સંગ્રહ કરવાના પ્રયત્નો થાય છે અને લોકો કરે પણ છે અને સરકાર શ્રી દ્વારા પણ આવા પ્રયત્નો ચાલી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે અને આ કરવું જ પડે એવું છે. કેમ કે અત્યારે પાણીની માંગ એટલી બધી વધી ગઈ છે કે જેની કોઈ સીમા નથી. અને આપણે ઘણી વખત છાપાઓમાં અખબારોમાં જોઈએ છીએ કે આજકાલ જે યુદ્ધો થતા હતા એ સરહદ માટે જમીન માટે થતા હતા, પણ હવેના યુદ્ધો પાણી માટે થશે, બરાબર ને? અને આવા સમાચારો પણ આપણે સાંભળીએ છીએ. ત્યારે સાહેબ મારો આપણે એક બીજો એ પ્રશ્ન છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે?
1: પહેલો તો ફાયદો આપણે એ વિના મૂલ્યે પાણીનું આપણે કલેક્શન કરી અને આપણે જે પણ જગ્યાએ કરવું હોય એ આપણા તાબા હેઠળ કરી શકીએ છીએ. બીજું કે એકદમ વધારે વરસાદ આવી જાય, થોડા જ સમયમાં વધારે વરસાદ પડી જાય તો એનાથી વેણ પૂર જેવી સ્થિતિ પણ ના સર્જાય. આપણે ખેતરમાં કે નીચાણવાળા ખેતરમાં ખેત તલાવડી બનાવેલી હોય તો બધા ખેતરોનું પાણી ત્યાં ખેત તલાવડીમાં એકત્રિત થઈ જાય, એના લીધે કોઈ સેઢા પાળા તૂટી અને જે પોતાના ખેતરમાં પણ નુકસાન થતું હોય,
0: એટલે જમીન ધોવાઈ જવાનો પ્રશ્ન,
1: ધોવાઈ જવાનો પ્રશ્ન પણ. પછી આવા ચેકડેમ ખેત જેવા બનાવીએ તો એમાં આપણે મનુષ્ય માટે તો ફાયદો છે પણ અબોલા પશુ પક્ષી પણ એમાંથી પાણી પી અને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે. અને આપણે ધારીએ એ સમય જ્યારે પાકની જરૂરિયાત હોય ત્યારે ઓફ સિઝનમાં ખેતી પાકોને આપણે પિયત આપણી ઈચ્છા મુજબ આપી શકીએ,
0: એટલે ઉપયોગ કરી શકીએ છીએ ખેતીવાડી માટે. ખૂબ સરસ વાત કરી કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી આપણને કયા કયા ફાયદા થાય છે. ત્યાર પછી મારો આપણે બીજો એક પ્રશ્ન છે કે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે જળ સંચય શક્ય છે કે કેમ?
1: ખૂબ સરસ પ્રશ્ન છે વિઠ્ઠલભાઈ. હમણાં આપણા મહામહિમ રાજ્યપાલ સાહેબના આપણા એક પ્રાકૃતિક ખેતીના મિશન સાથે જે હમણાં ઘણા બધા અધિકારીઓ કર્મચારીઓ જોડાયેલા છે કે આ એક સમયની માંગ છે કે કેમિકલ ફ્રી આપણે ખાવું જોઈએ અને ઘણા બધા એના લીધે પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. ખાતરોનો પણ બેફામ ઉપયોગ લોકો કરતા હોય છે, એટલે એના માટે સરકાર પૂરા પ્રયત્નો કરી રહી છે. અને જળ સંચય, હવે પ્રાકૃતિક ખેતીમાં જળ સંચય તો એક કુદરતી રીતે જ થાય છે, પણ આપણે પ્રાકૃતિક ખેતી તમે જોયું છે પેલાના ઘરડો કહેતા કે આપણી જમીનમાં અળસિયા બહુ હતા, હમણાં આપણે દવાઓનો ખાતરનો ઉપયોગ કરીને અળસિયાને ઊંડે ઉતારી દીધા છે, કાં તો મારી નાખ્યા છે,
0: એટલે નાશ થઈ ગયો,
1: નાશ થઈ ગયો છે. એ અળસિયા ખુદ જળ સંચયનું કાર્ય કરતા વિના મૂલ્યે, તમે નહીં માનો વિઠ્ઠલભાઈ, 1 એકર જમીનમાં 7 લાખ જેટલા અળસિયા રહેલા હોય છે. એ 7 લાખ અળસિયા, એક અળસિયું જે આપણે દેશી ટાઈપનું અળસિયું, એક દિવસમાં 6 થી 7 વખત અંદર જાય અને 6 થી 7 વખત બહાર નીકળે. એ અંદર જાય એ જ કાણા વાટે બહાર નહીં નીકળતું, એ અલગ કાણા વાટે બહાર નીકળે છે. હવે તમે જ વિચારો દિવસ દરમિયાન કેટલા તે હોલ પાડવાનું છે, એ દરેક એ કાણા થવાના, એના લીધે જમીન પોચી થવાની, આપણે શ્વસનની જરૂર પડે એમ જમીનને ઓક્સિજન મળવાનું. બીજું, ચોમાસા દરમિયાન એ કાણા કઈ પુરાઈ તો જવાના નથી, એના લીધે અળસિયાવાળી જમીનમાં તમે ઘણી વાર જોયું હશે કે વરસાદ પડે પાણી ભરાય તો પરપોટા જેવું થતું હોય છે. એ પરપોટા શું કરે, જે કાણામાં હવા હોય એ બહાર નીકળે અને એની જગ્યાએ પાણી ફિલઅપ થાય. એટલે આવી રીતના કુદરતી રીતે પણ જળ સંચય શક્ય છે પ્રાકૃતિક ખેતીમાં.
0: ખૂબ સરસ વાત કરી આપે કે અળસિયા જે છે એ ખેડૂતનો મિત્ર છે અને સાપ પણ ખેડૂતનો મિત્ર છે, પણ આપણા જે ખેડૂત મિત્રો જે છે એમણે અત્યારે વિકાસની આંધળી દોટ પાછળ રાસાયણિક ખાતરોનો આડેધડ અને બેફામ ઉપયોગ કરી, જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કરી અને આપણી જે પ્રકૃતિની દેન કહેવાતી હતી અળસિયા, એનો ખરેખર ઘોર ઉપેક્ષા કરી છે અને એના લીધે અત્યારે ખૂબ જ સોસાવાનો વારો આવ્યો છે, પસ્તાવાનો વારો આવ્યો છે. અને આપે ખૂબ સરસ એક વાત કરી કે રાસાયણિક ખાતરોના ઉપયોગથી માનવનું આરોગ્ય તો જોખમાયું છે પણ સાથે સાથે પ્રકૃતિનું આરોગ્ય પણ જોખમાયું છે, બરાબર ને? તો ચૌધરી સાહેબ, મારો આપણે એક છેલ્લે છેલ્લે પ્રશ્ન છે કે આ વિષયવસ્તુને લગતો, એટલે કે આ વરસાદી પાણીનો જે સંગ્રહ છે અને ખેતીનો કાર્યક્ષમ જે ઉપયોગ છે કરવાનો છે, એ વિષયવસ્તુને લગતો જો કોઈ સંદેશ ખેડૂત મિત્રોને આપવાનો તો એ વિશે જરા જણાવશો.
1: વિઠ્ઠલભાઈ, આપણા માધ્યમથી હું આપણા વિસ્તારના ખેડૂત મિત્રોને અવશ્ય જણાવીશ કે તમે કીધી એ પ્રમાણે ઘણી જળ માટે તો ઘણી કહેવતો બનેલી છે, જળ એ જીવન જેવી ઘણી બધી કહેવતો બનેલી છે. અને એ ખરેખર તમે પાણી ભોજન વગર 2-3 દિવસ અઠવાડિયું સુધી જીવતા રહી શકો છો, પણ પાણી વગર જીવન શક્ય નથી. બીજું, મેં આ વિસ્તારમાં અનુભવ્યું છે કે આ વિસ્તારમાં માઇક્રો ઇરિગેશન કે જેને કહું તો સ્પ્રિંકલર, એટલે કે ફુવારા પદ્ધતિ અને ડ્રીપ એટલે ટપક સિંચાઈ પદ્ધતિ.

0: એનું બહુ ઓછા પ્રમાણમાં અમલીકરણ થયેલું છે. તો તમારા માધ્યમથી ખેડૂત મિત્રોને અવશ્ય જણાવીશ કે આવી કોઈ પણ વૈજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કરો તો તમને પાણી તો બચાવ થશે જ, પણ સાથે સાથે તમારું ઉત્પાદન પણ વધશે.
1: વધશે, સાચી વાત છે. ખૂબ સરસ વાત કરી, કેમ કે ઘણા ખેડૂત મિત્રો આજકાલ શું કરે છે કે એમને એક જ સાથે ઘણી બધી કમાણી કરી લેવી છે, ઘણું બધું ઉત્પાદન કરી લેવું છે. એટલે આપણે એક સરસ વાત કરી કે ખેડૂત મિત્રોએ ટપક અને સિંચાઈ પદ્ધતિ જે છે એનો ખરેખર બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, અને સરકાર શ્રી એમના તરફથી આપણને સહાય પણ કરે છે, બરાબર,
0: ઘણી બધી સહાય મળતી હોય છે. અને છૂટું પાણી આપવાથી કઈ કોઈ પણ પાકને પાણીની જરૂર હોતી નથી, પાકને ભેજની જરૂર હોય છે,
1: બરાબર.
0: ઘણું પાણી આપવાથી કઈ ઘણું પાકી જવાનું નથી,
1: બરાબર.
0: ઉપરથી રોગ જીવાતના પ્રશ્ન અને બીજા ઘણા બધા
1: નિંદામણના
0: અને ઘણા બધા પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે.
1: સાચી વાત છે. એટલે ખેડૂત મિત્રોને એવું હોય કે વધારે ઓરીએ, જાડુ ઓરીએ તો વધારે પાકે, ઘણા આવું કરતા હોય છે. અને ઘણાને એવું કે ખૂબ પાણી મૂકીએ તો
0: બહુ ઉત્પાદન
1: થાય છે, વધારે ખાતર નાખીએ તો વધારે ઉત્પાદન મળે છે. પણ મિત્રો, આવી આંધળી ગેલછામાં આપણે ન રહેવું જોઈએ. આપણે જ્યારે આપણી પોતાની જ વાત કરીએ કે આપણે ખાવા બેસીએ ત્યારે જો એક જ રોટલો ખાતા હોઈએ અને એને બદલે બે રોટલા કે ત્રણ રોટલા ખાઈ જઈએ તો આપણી હાલત શું થાય છે, બરાબર ને? એવું જ આ જમીનમાં છે, કેમ કે ઉલટાનું એ બગાડ થાય છે, જમીનનું આરોગ્ય પણ બગડે છે, અને ઉલટાનું આપણે વધારે ખર્ચની અંદર ઉતરી જઈએ છીએ. સાંભળીને ખેડૂત મિત્રો કે પાણી પહેલા પાળ બાંધવાની છે, જળ એ જીવન છે, આવી ઘણી બધી કહેવતો છે. તો જળ એ જીવન એ વાક્ય અને ચરિતાર્થ જ્યારે જો આપણે કરવું હોય તો હજુ પણ આપણી પાસે સમય છે, અને હવેના યુદ્ધો પાણી માટે થશે. તો આપણે પણ આ પાણી સાથે યુદ્ધ કરવાનું નથી, પાણીને બચાવવાનું છે. અને પાણી જો બચાવીશું તો જ આપણો પાક સારો થશે. ત્યારે આજનો આ વિષય જે છે, વરસાદી પાણીનો સંગ્રહ અને ખેતીમાં તેનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો, એ વિશે ડોક્ટર શ્રી HN ચૌધરી સાહેબે આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર.

કિસાનવાણી ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ હતો. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે સાંજના 6:30 થયા છે. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ નામનું આ ગીત.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: તું જરાક ઉભો તો રે મચ્છર,
3: અમે તને જન્મ બાદ નહીં દઈએ.
4: પાણી થી ભરેલા નાના ખાડાઓને માટી થી ભરીશું.
5: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું.
4: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું.
6: અમે મચ્છરદાનીમાં સુઈશું.
7: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
8: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત
9: કવિતા કૃષ્ણમૂર્તિ અને મનહર ઉદાસના સ્વરમાં સૌદાગર ફિલ્મનો ગીત.

દિવાળી બેન બિલને આપે સાંભળ્યા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. થોડી જ વારમાં 7:50 મિનિટે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. ફ્રાન્સમાં પેરિસમાં વિવાટેક 2026ની સમિટને સંબોધતા પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી, નાણાકીય સમાવેશ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ભારતના ઝડપી ટેકનોલોજી સંચાલિત પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજી અને પરમાણુ ઉર્જામાં સિદ્ધિઓ દ્વારા માનવ ક્ષમતાની સીમાઓ વિસ્તરી રહ્યું છે. ટેકનોલોજી દરેક માટે સુલભ હોવી જોઈએ તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાને સર્વસમાવેશક તરીકે જુએ છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે તે વેપાર, રોકાણ, ટેકનોલોજી, વિનિમય અને પર્યટનને વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી, જેમાં ઉત્પાદન, કૃત્રિમ બુદ્ધિમત્તા, ટકાઉપણું અને દરિયાઈ માળખાગત સુવિધાઓ પર ચર્ચા થઈ. બેઠકો બાદ આકાશવાણી સાથે વાત કરતા ટોચના અધિકારીઓએ ભારતમાં વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો અને દેશ સાથે વધુ ગાઢ જોડાણ માટેની યોજનાઓની જાહેરાત કરી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: સેન્ટકોમા કે ચેરમેન ઓર સીઈઓ બેનવા બેઝાને કહા કે ભારત એશિયા પ્રશાંત ક્ષેત્ર કે લીએ એક બડે વિનિર્માણ ઓર નિર્યાત કેન્દ્ર કે રૂપ મેં ઉભર રહા હૈ. મિસ્ત્રાલ એઆઈ કે સીઈઓ આર્થર મેન્શ ને કહા કે કંપની ભારતીય ભાષાઓ કે લીએ સહયોગ બઢાને, એઆઈ અનુસંધાન સાઝેદારી કા વિસ્તાર કરને ઓર સંપ્રભુ એઆઈ પર ગહેરા સહયોગ તલાશને કી ઇચ્છુક હૈ. સીએમએ સીજીએમ કે ચેરમેન ઓર સીઈઓ રડાલ્ફ સાદે ને કહા કે ભારત હરિત જહાજ નિર્માણ કે કેન્દ્ર કે રૂપ મેં તેજી સે વિકસિત હો રહા હૈ. મહેશ સોપડે, આકાશવાણી સમાચાર, પેરિસ, ફ્રાન્સ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારતના પરિવર્તનની વાર્તા પણ તેના યુવાનોની વાર્તા છે. પ્રધાનમંત્રીએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો એક લેખ સોશિયલ મીડિયામાં શેર કરતી વખતે આ વાત કહી હતી. શ્રી મોદીએ જણાવ્યું, સરકારના વિઝન, કૌશલ્ય, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અભૂતપૂર્વ રોકાણોના માર્ગદર્શન હેઠળ દેશ અમૃત પેઢી માટે તેમની આકાંક્ષાઓને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે તકો ઊભી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું, તમામ રિફાઇનરીઓ પૂરતી ખાદ્ય સામગ્રી સાથે ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે.

0: ત્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રાખવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આજે નવી દિલ્હીમાં આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં 1.36 કરોડ એલપીજી સિલિન્ડર બુકિંગ પ્રાપ્ત થયા છે, જ્યારે 1.47 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે.
1: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही हैं. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. एलपीजी बैकलॉग घटकर 3.1 डेज हो गया है. पिछले 3 दिनों में 1.36 करोड़ बुकिंग्स के अगेंस्ट 1.47 करोड़ डिलीवरीज की गई हैं और मार्च से लेकर अब तक 10.02 लाख पीएनजी कनेक्शंस गैसिफाई किए गए हैं. 3.22 लाख कनेक्शंस के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है.
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશકુમાર શર્માએ જણાવ્યું, માલ્ટાના ધ્વજવાળું એલએનજી કેરિયર દિશા 62,370 મેટ્રિક ટન કાર્ગો સાથે આવતીકાલે સવારે ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી દિલ્હી વૈશ્વિક સ્તરે 118માં ક્રમે ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત સંસ્થા રહી. તદુપરાંત આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી મદ્રાસ વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીઓમાં સામેલ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખુશી વ્યક્ત કરી કે ભારતનો વૈશ્વિક શૈક્ષણિક વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આ સિદ્ધિ ભારતના ઉચ્ચ શિક્ષણ માળખાની વધતી જતી શક્તિ અને સંસ્થા નિષ્ણાંતો, સંશોધકો અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIRnews_ABADને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરને મળ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે બંને નેતાઓએ સુરક્ષાના ક્ષેત્રમાં, ખાસ કરીને આતંકવાદ વિરોધી અને માદક દ્રવ્યોના વ્યસન વિરોધી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિગતવાર ચર્ચા કરી. ગૃહમંત્રીએ ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને બંને દેશોના લોકોને દ્વિપક્ષીય સંબંધોનો લાભ મળે તે માટે સુનિશ્ચિત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં હજ સમીક્ષા બેઠક 2027ની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયાને માહિતી આપતા શ્રી રિજિજુએ હજ 2026ને ભારતના ઇતિહાસમાં સૌથી સફળ હજ ગણાવ્યું. મંત્રીએ કહ્યું કે ભારતને હજ 2026 માટે સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલય તરફથી 2 લબેતુમ એવોર્ડ મળ્યા છે. તેમણે નોંધ્યું કે સરકાર હજ 2027 માટે ટૂંક સમયમાં નવી હજ નીતિની જાહેરાત કરશે. મંત્રીએ ભાર મૂક્યો કે હજ 2027 આ વર્ષ કરતાં વધુ સારી રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે યોજાનારી નીટ યુજીની પૂર્ણ પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન મંત્રીએ પરીક્ષા પ્રક્રિયામાં પ્રમાણિકતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને પૂર્ણ પરીક્ષાના મુક્ત અને ન્યાયી સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિદ્યાર્થીઓને શાંત રહેવાને નીટ યુજી 2026ની પરીક્ષા માત્ર 3 દિવસ દૂર હોવાથી તેમની તૈયારી પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતો સંદેશ જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું કે ઉમેદવારોએ આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે તેઓએ પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરીક્ષા એજન્સીએ વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી હતી કે સલામત, ન્યાયી અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એનટીએએ જણાવ્યું હતું કે પ્રમાણિક વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે છેતરપિંડી અથવા ગેરરીતિના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરાશે. એજન્સીએ કહ્યું કે માનસ હેલ્પલાઇન 144116 પર માનસિક સ્વાસ્થ્ય સહાય ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY અને સંબંધિત ગ્રામીણ જોડાણ પહેલ હેઠળ ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે 18,900 કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગ્રામીણ માર્ગ જોડાણ પરિયોજનાની પ્રગતિનું મૂલ્યાંકન કરવા ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સચિવે બાકી રહેલા બધા બિનજોડાણવાળા રહેઠાણોને છેલ્લા માઇલ સુધી જોડાણ પૂરું પાડવા પર ખાસ ભાર મૂક્યો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર

0: છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ભારતની મીનાક્ષી હુંડા આજે ચીનના ગુયાંગમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. મીનાક્ષીએ મહિલાઓના 51 કિલોગ્રામ ઓફ 16 મુકાબલામાં પોલેન્ડની નતાલિયા કુઝબેકા સામે 5-0 વિજય મેળવ્યો. ચાર ભારતીય બોક્સર આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. દરમિયાન મહિલાઓમાં 48 કિલોગ્રામ વર્ગમાં જ્યોતિ અને 85 કિલોગ્રામ વર્ગમાં જુગનુ સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રીએ આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ તાલ ફિલ્મના આ ગીતથી. ગાયક કલાકારો છે સોનુ નિગમ, અનુરાધા શ્રીરામ અને એ આર રહેમાન.

સુરમાધુરી કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો પાપ ફિલ્મનું આ ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 8:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, આજના આ કાર્યક્રમમાં હવે સાંભળશો ઝવેરચંદ મેઘાણીની આ રચનાઓ. ગાયક કલાકારો છે પ્રફુલ દવે, સતીશ દહેરા અને પામેલા જૈન.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો 8:45 દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યામાં હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 9 વાગ્યે ન્યૂઝ @9 અંગ્રેજીમાં સમાચાર.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ
1: વાલી. સુનો તુમ એસે મુઝે દેખા ન કરો, તુમ એસે મુઝે દેખા ન કરો.
2: ઉદિત નારાયણ કી આવાજ મે આપ સુન રહે થે દસ્તક ફિલ્મ સે યે ગાના. જાવેદ અખ્તર કી બોલ, રાજેશ રોશન કા સંગીત.

આકાશવાણીનું અગોતરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 અને 28 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની રાત્રિ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મુલાકાત થશે આવતીકાલે સવારે 5:55 મિનિટે, એટલે કે સવારની સભાના પ્રારંભે. ત્યાં સુધી અત્યારે આપશો રજા આપના દોસ્ત નૈષધ વસૈયાને. શુભરાત્રી. જય હિન્દ.